નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા અને કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને

નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મેના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે, હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો? અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાન આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહાપ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડો મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજી.

ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चित्तं विष्णे भुवनं विष्णम् अतोभिलासु यदि ते सुखे स्यात् चित्तप्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानू प्रयत्न करवो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: जानते हैं कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: एक वक्त अनायास लक्ष्मी जी અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંનેમાંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંનેમાંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજીએ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જ્યારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જ્યારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી મારું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ

0: સર્વ કાર્યોનું જેને વિચાર છે, વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો
1: મળી કોકા કોકા મારને રોજ રોજ ત્યારે ખબર આવે.
0: કલ હું આ
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા, એ કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા માં જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા એ કઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે once you are rooted in your own center,
1: nothing from outside can move you.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: नमस्कार श्रोता मित्रों, तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। आपना शहर नी अंदर आपनी ओळख समा एवा आपना आ रेडियो स्टेशन पर कम्युनिटी रेडियो स्टेशन बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ द्वारा संचालित करवामां आवे छे अने विविध कम्युनिटीज नो प्रतिनिधित्व पण आ प्लेटफॉर्म परथी रजू थशे। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
3: જ્ઞાનામૃતમ કે ગીતામૃતમ, આમ તો ગીતામૃત જે છે તે જ્ઞાનામૃત જ છે। ગીતાનું જ્ઞાન જે કૃષ્ણ અર્જુનને આપે છે તે સહસ્રાબ્દીઓ પછી ભગવદ્ ગીતા રૂપે સચવાઈને આપણા સુધી પહોંચ્યું છે। વેદોની, ઉપનિષદોની ગુહ્ય વાતોને, ગંભીર વાતોને, તત્વજ્ઞાનથી ભરેલી વાતોને આપણે કદાચ ન પણ સમજી શકીએ। માણસીએ માણસની બધી મર્યાદાઓથી આપણે જોડાયેલા છીએ। માણસ તરીકેની મર્યાદાઓ તો આપણામાં હોય જ, અને છતાં આપણી અંદર જે મનુષ્યત્વ છે તે આપણને ઉર્ધ્વગતિ તરફ દોરી રહ્યું છે। ઉર્ધ્વગતિ એ જીવાત્માની સાહજિક ગતિ છે, પણ અધોગતિના માટેનો વાતાવરણ પણ ચારે બાજુ છે જ છે। આ સંજોગોમાં આપણે આપણું જીવન જે રીતે જીવીએ છીએ તે રીતે જીવતા જીવતા સંસારની સાથે રહીને

સંસારની વચ્ચે રહીને પોતાની સાંસારિક, કૌટુંબિક, સામાજિક બધી જ ફરજોને બજાવતાં આપણા પોતાના તરફ પણ પ્રમાણિક રહીને કઈ રીતે ઉર્ધ્વ ગતિએ જઈ શકાય તે એક જિજ્ઞાસા હોવી જરૂરી છે. અને એ કામ ભગવદ્ ગીતા કરશે, કારણ કે અત્યંત સરળ ભાષામાં આપણે સમક્ષ આપણે શું કરવું જોઈએ એની વાત કરે છે. આપણે એ છેલ્લા કેટલાય સમયથી જોતા આવ્યા છીએ. છઠ્ઠા અધ્યાયની અંદર જે વાત અર્જુને કરી છે, એક પ્રશ્ન જે કર્યો છે, એ પ્રશ્ન બહુ સૂચક છે, સરસ પ્રશ્ન છે. નિષ્કામ કર્મ કરતા જવું, કર્મ કરતી વખતે કોઈ કામનાઓ, ઈચ્છાઓ, સંકલ્પો એને જીવતા ન રાખવા અને પોતાનું બધું કામ કરતા જવું, તો આપણે બ્રહ્મ સાથેનું જે તાદાત્મ્ય છે, પરબ્રહ્મ સાથેનું જે તાદાત્મ્ય છે, જેને આપણે ઈશ્વર તરીકે કે પરમાત્મા તરીકે ઓળખતા હોઈએ, એની સાથેનું જે તાદાત્મ્ય છે, વસ્તુતઃ આ સકલ બ્રહ્માંડ એની અંદર એક સૂક્ષ્મ એકત્વ વ્યાપ્ત છે, એની સાથે આપણું તાદાત્મ્ય કરી શકાય છે. અને એને જ યોગ કહે છે. યોગ શબ્દનો અર્થ છે જ જોડાવું. યુજ ધાતુ છે, યુજ એ ધાતુ જોડવા માટે છે. યોગની વાત જે કરે છે ગીતાકાર, જુદા જુદા માર્ગો બતાવીને કરે છે. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ વગેરે વગેરે નામોથી કરે છે. એમાં સામાન્ય માણસને માટેની જે વાત છે તે મુખ્યત્વે નિષ્કામ કર્મની છે. કામના રહિત રહીને પાછું કર્મ કરવું અને પોતાની ફરજ બજાવીને કરવું, આ વાત કરતા કરતા જ્યાં પહોંચે છે કે આ પ્રમાણે એનો એક સરળ તને રસ્તો બતાવું કે યોગ સિદ્ધ કરવો છે તો અભ્યાસ કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરવા માટે એક સરસ પવિત્ર સ્થાનમાં બેસવું પડશે, ત્યાં પોતાના મનને અને ઇન્દ્રિયોને એકાગ્ર કરવી પડશે અને એકાગ્ર ચિત્ત થઈને યોગને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો પડશે. પણ આ યોગ કંઈ એમને એમ તરત જ સિદ્ધ થઈ જાય દરેક માણસને શક્ય નથી. અઘરી વાત છે. મનને એકાગ્ર કરવું એ કંઈ સહેલી વાત છે? મન જેટલું ચંચળ તો બીજું કંઈ છે જ નહીં. મન જેટલું ગતિવાન બીજું કોઈ છે નહીં. તો એવા મનને એકાગ્ર કરવા માટે અભ્યાસ કરવો પડે, પ્રયત્ન કરવો પડે. અભ્યાસ એટલે આપણે ગઈ વખતે જોયું હતું કે અભ્યાસ એટલે પ્રેક્ટિસ. વારંવાર જે કર્મ કરવામાં આવે એને અભ્યાસ કહેવામાં આવે. આપણે બેઠા પહેલા દિવસે બધું આવડી જાય એમ નથી, જે ક્રિયાઓ છે એ. ઘડો બનાવવાનું શીખતો હોય કોઈ બાળક તો એક દિવસમાં એને ઘડો બનાવવાનું આવડી ના જાય. એ તો કરે નિષ્ફળ જાય, કરે નિષ્ફળ જાય, કરે થોડો સફળ થાય, વધુ સફળ થાય અને એને આવડી જાય. અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે, સતત પ્રેક્ટિસ કરવી પડે, નિરંતર પ્રેક્ટિસ કરવી પડે. અને માણસના આયુષ્યને તો મર્યાદાઓ છે. અમુક ચોક્કસ વર્ષે તો આ દુનિયા છોડીને જવાનું જ છે. યોગની સિદ્ધિને માટે અભ્યાસ કરતા કરતા વચ્ચે જો માણસનું મૃત્યુ થઈ જાય તો એનું બિચારાનું શું થાય? માયા મિલી ન રામ, અમાય ના રહ્યા અને તેમાય ના રહ્યા. યોગ સિદ્ધ ન થયો અને સંસારની સાથે એટેચમેન્ટ ના રહ્યું તો આનું શું થાય? પ્રશ્ન તો બહુ સરસ છે અને યોગ્ય પણ છે, વ્યાજબી પણ છે અને વ્યવહારિક પણ છે.
એનો તો નાશ જ થઈ ગયો ને।

ફેબ્રુઆરી તે વિનાશ થઈ ગયો તો એનું શું થાય? એ બુદ્ધ થઈને ભટક્યા કરે, પ્રેત થઈને ભટક્યા કરે, એનો સર્વથા વિનાશ થાય? આખરે થાય શું? યોગ સિદ્ધ થયો નથી એટલે પરબ્રહ્મની પ્રાપ્તિ શક્ય નથી. અહીંથી નીકળી ગયા છે એટલે સંસારની સિદ્ધિ નથી. તો એનું શું થશે? એના જવાબમાં કૃષ્ણએ કહેવાની શરૂઆત કરી કે ના

पुत्र विनाशस्तस्य विद्यते 40માં શ્લોકમાં 6ઠા અધ્યાયના એમણે કહ્યું હતું કે એનો વિનાશ તો શક્ય જ નથી, ન અહીં કે ન પારલૌકિક જગતની અંદર. એનો સર્વથા વિનાશ થાય, એ ખતમ થઈ જાય બધી રીતે, એ શક્ય જ નથી, ન થાય. કારણ એક સિદ્ધાંત સ્થાપિત કરી દીધો, અને આ સિદ્ધાંત આપણે દરેક કામ કરતી વખતે યાદ રાખવા જેવો છે. આધ્યાત્મિક કામ કરવાનું, બધું આપણી આત્માની ઉન્નતિનું કામ કરવાનું, એ બધું ના યાદ રાખીએ તો પણ આપણે કરવાના નિત્ય નૈમિત્તિક કર્મોની અંદર પણ આ યાદ રાખીએ તો બહુ છે. સરસ વાક્ય છે. એ કહે છે કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કશું પણ કોઈ પણ આપણે કામ કરીએ એની અંદર જે હેતુ છે એ હેતુ કલ્યાણનો હોય, સારું કામ કર્યું હોય તો એની દુર્ગતિ થાય નહીં. સારા કામ માટે આપણે જે કંઈ કરીએ, ઘણી વખત આમ કહે ને કે આમ કરવાના બદલે તમે આમ કર્યું હોત તો પછી પેલું કરેલું નિષ્ફળ. સત્કર્મ કર્યું છે ને તો એની દુર્ગતિ નથી. કલ્યાણકૃત કશ્ચિત, કલ્યાણને માટે, કલ્યાણના માર્ગે, કલ્યાણની રીતે, મંગલદર્શી કોઈ પણ કામ કરવામાં આવ્યું હોય તો એની દુર્ગતિ થતી નથી, એનું દુષ્પરિણામ આવતું નથી. તમારો હેતુ શું હતો? ખોટો હેતુ આપીને સત્કર્મ પણ કર્યો છે તો એ ખોટા પરિણામો આપશે. પણ કલ્યાણને માટે તમારાથી થોડું ક્ષતિયુક્ત પણ કામ થઈ ગયું, ભૂલભરેલું થઈ ગયું તો હવે શું, એની ચિંતા કરવાની જરૂર નથી. એ કદી દુર્ગતિને પામતું નથી, એની સદગતિ થાય જ છે. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કશું પણ કલ્યાણકારી રીતે કરવામાં આવેલું હોય, કોઈ પણ કામ આપણે કરીએ, એ શુદ્ધ હેતુથી, શુદ્ધ મનથી, શુદ્ધ બુદ્ધિથી, કંઈક મંગલ થાય એ રીતે કર્યું હશે તો એની દુર્ગતિ થવાની નથી. આજ નહીં તો કાલ, વહેલા નહીં તો મોડા એનું સુપરિણામ જ આવશે, એનું કુપરિણામ તો આવવાનું નથી. પણ પેલો પ્રશ્ન છે ને એ જ છે. આના અનુસંધાને કહે છે કે નથી થતું તો થાય છે શું? તો કહે છે કે તમે માનો કે થોડાક સત્કર્મો કર્યા છે, પુણ્ય ફળ એકઠું કર્યું છે, યોગાભ્યાસ પણ કર્યો છે, યોગાભ્યાસનું પરિણામ હજુ સુધી તમને મળ્યું નથી એટલે યોગ ભ્રષ્ટ થયા છો, તો પેલા પુણ્યોના પુણ્ય ફળ રૂપે તમને કોઈ ઉત્તમ લોકની પ્રાપ્તિ થવાની હશે તો થાય, થોડું ભોગવી લો સુખ. આનંદ નહીં, આનંદ તો પરમાનંદની પ્રાપ્તિમાં છે, એ તો પરબ્રહ્મની પ્રાપ્તિમાં છે, એ તો અંતિમ ધ્યેય છે. પણ વચ્ચે સરસ મજાના કોઈ પુણ્ય ફળનો ઉદય થાય અને તમને માનો કે સ્વર્ગલોક મળવાનો હોય છે કે કેમ, પ્રશ્ન છે આખો મોટો. અહીંયા ને અહીંયા છે બધું, એમ આપણે કહીએ જ છીએ. તો એવા સત્કર્મો સત્ફળો પ્રાપ્ત થાય તો થવાના હશે તો થાય, પણ પછી પેલો યોગ ભ્રષ્ટ આત્મા છે એ શુચિનામ શ્રીમતામ ગેહે જાયતે. 41માં શ્લોકમાં કહ્યું હતું, આપણે જોયું હતું ગઈ વખતે, કોઈ પવિત્ર કોઈ ધનવાન વ્યક્તિના કુળમાં એ જન્મ લે છે અને જન્મ લઈને પોતાનું અધૂરું રહેલું કામ ફરી પાછું આરંભે છે. 42 શ્લોક કહે છે, અથવા પેલા પુણ્ય ફલોની પ્રાપ્તિની વાત નથી કરવી, યોગ સિદ્ધ કરવા માટે એ માણસે પ્રયત્ન કર્યો છે, અભ્યાસ કર્યો છે, પોતાની જાતને યોગ સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો છે, કામ્ય કર્મો નથી કર્યા. તો કામ્ય કર્મો નથી કર્યા એટલે કામ્ય ફળ પણ નથી મળવાના, કંઈ વાંધો નહીં, એને સ્વર્ગાદી પ્રાપ્ત ન થાય, કંઈ વાંધો નહીં. એની અંદર વૈરાગ્ય જાગૃત હતો તો એ વૈરાગ્ય એને ક્યાં લઈ જશે? અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ. ધીમાન બુદ્ધિમાન, વિદ્યાવાન, જ્ઞાનવાન યોગી ના કુળમાં

જન્મ થશે. આપણે ઋષિઓની વાતો કરીએ ને ત્યારે આ બધી વાત યાદ આવે, પણ ઋષિઓની વાતો યાદ ન કરીએ તો આપણી આજુબાજુ જે છે એમાંથી પણ આપણને એના ઉદાહરણો મળી શકે એમ છે. આપણે એમને એમ વાત કરતા કરતા કોક વખતે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ તો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા લાગે છે. એનો સ્વભાવ જુઓ, એના કામ જુઓ, એની રીતભાત જુઓ. યોગી નામ એવ જ્ઞાની નામ ગેહે, એ આવું કરવામાં આવું થવા માટેનું કારણ એક જ છે. આવું થવા માટેનું કારણ એ છે કે એણે ફરી પાછો એકડો ઘૂંટવાનો ના આવે. એણે એવી જગ્યાએ જન્મ મળે છે કે જ્યાંથી એણે ફરી પાછી કામનાયુક્ત જે બધું થતું હતું એ કરવાની જરૂર ના રહે. એને ભૂતકાળની અંદર એને પોતાના ચિત્તમાં સંગ્રહાયેલા જે સદગુણો છે એ ફરી પાછા કામ કરવા માંડે. સાધારણ રીતે જે વખતે આપણા દર્શનો સંસારની વાત કરે છે ત્યારે એમ કહે છે કે આ જે સ્થૂળ શરીર છે આપણું એની અંદર એક સૂક્ષ્મ શરીર નિવાસ કરી રહ્યું છે, જેના માટે શબ્દ વપરાય છે લિંગ શરીર અથવા સૂક્ષ્મ શરીર. પણ સ્થૂળ શરીરની અંદર નિવાસ કરતું સૂક્ષ્મ શરીર લિંગ શરીર, જેને શરીરના ગુણધર્મો દેખાતા નથી અને ઇન્દ્રિયો નથી, શરીર તરીકે જે જે વસ્તુની આપણે અપેક્ષા રાખીએ, હાથ પગ આંખો નાક કાન નથી, પણ શરીર સૂક્ષ્મ છે અને આ જન્મની અંદર રહેલા કર્મોના સંસ્કારો લઈને એ બીજા શરીરમાં પ્રવેશે છે. કારણ કે આપણને કોઈ કહે કે ભાઈ એનો ગયો જન્મ ને એનો આ જન્મ તો કોનો જન્મ, અંદર જે આત્મા છે એ તો નિત્ય છે, એનો તો નાશ થતો નથી, એનું તો મૃત્યુ થતું નથી, એ તો નિરંતર છે. અને નિરંતર છે એટલે માટે આ શરીર સાથે જ નિરંતર છે નહીં, આમ પણ નિરંતર છે, કાયમ શુદ્ધ છે, કાયમ બુદ્ધ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે. એને વળી આ બધું ક્યાંથી હોય? તો જે વખતે આ સંસરણ થાય છે, સંસાર એટલે સંસરણ, જેમાં એક દેહમાંથી બીજા દેહમાં ગતિ કરવાની થાય એને સંસરણ કહેવાય. અને સંસરણ આ થાય છે માટે આને આપણે જગતને સંસાર કયો. તો યોગ ભ્રષ્ટ આત્મા પોતાના કર્મના સંસ્કારો, યોગનું જે કંઈ કાર્ય કર્યું છે, જેટલા સુધી પહોંચ્યું છે, એ સંસ્કારો લઈને એ સંસારથી બીજા દેહમાં સંસરે છે અને ઈશ્વર કૃપાએ એને ત્યાં વાતાવરણ મળી જાય છે. કાં તો શુચિનામ શ્રીમતામ ગેહે, કાં તો યોગીઓના ઘરે, યોગીનામ એવ કુલે તત્ર. અને આ સંસરણ કરતા જે નવો જન્મ પ્રાપ્ત થયો, નવો દેહ પ્રાપ્ત થયો, નવી ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ, ત્યાં તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વ દેહિકમ. ત્યાં નવો જન્મ જે થયો, ત્યાં જે નવો દેહ પ્રાપ્ત થયો, એ દેહમાં પણ અંતઃકરણો આવ્યા, ત્યાં પણ મન બુદ્ધિ અહંકાર આવ્યા, બુદ્ધિ છે, આ બુદ્ધિમાં પૂર્વ જન્મના પેલા સંસ્કારો છે. હમણાં વાત કરી એમ સાંખ્ય કે ન્યાય જેને સૂક્ષ્મ શરીર કહે છે, એ સૂક્ષ્મ શરીરની અંદર રહેલા જે સંસ્કારો છે પૂર્વ જન્મના, એ સંસ્કારો ફરી જાગૃત થાય. પૌર્વ દેહિકમ એટલે પૂર્વ જન્મમાં જે દેહ હતો એ દેહ દ્વારા થયેલા જે કાર્યો છે એની જે એના જે સંસ્કારો છે એ એની અંદર રહેલા છે. બુદ્ધિ સંયોગમ લભતે, એ પૂર્વ દેહના બુદ્ધિનો સંયોગ પ્રાપ્ત કરે છે. બુદ્ધિ સંયોગમ લભતે, લભતે એટલે પ્રાપ્ત કરે છે. જે અત્યારે એણે પોતાની બુદ્ધિને પ્રયત્નપૂર્વક સમબુદ્ધિ બનાવી હતી, જેણે પોતાની બુદ્ધિને સમલોષ્ટાશ્મ કાંચન બનાવી હતી, જેણે ખૂબ પ્રયત્નો કરીને મનને એકાગ્ર થોડા અંશે કર્યું હતું, તો એ વખતે એની બુદ્ધિ જે અવસ્થાએ પહોંચી હતી એ અવસ્થા, એ સ્થિતિ એમની એમ જળવાઈને એ બુદ્ધિના યોગ

એનાથી જોડાઈને એ અહીંયા પણ ફરી પાછી પ્રાપ્ત કરે છે, લભતે પામે છે. એના માટે એને ફરી પ્રયાસ કરવાની જરૂર નથી, જેટલું હતું એટલું રહ્યું. બેંક બેલેન્સ જેવી વાત છે. એક ગામમાં રહેતા હતા અને જેટલું બેલેન્સ હતું, બીજા ગામમાં રહેવા ગયા તો બેંકે એ ટ્રાન્સફર કરી આપ્યું તમને. આ જે સંસ્કારો હતા એ તમારા એક દેહની અંદર જે હતા ત્યાંથી બીજા દેહમાં, ત્યાં તમે જે અવસ્થાએ હતા ત્યાં જ તે જ અવસ્થાએ તમે બીજો દેહ પ્રાપ્ત કર્યો ત્યારે એને પ્રાપ્ત કરશે. યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનંદન. હે કુરુનંદન અર્જુન, પછી જે નવો જન્મ પ્રાપ્ત થયો એટલે નવો દેહ પ્રાપ્ત થયો, એ દેહમાં પણ આવીને ત્યાં જે અધૂરું રહ્યું છે તે પૂરું કરવા માટે આગળ પ્રયત્નો શરૂ કરે છે. યતતે ચ તતો ભૂયઃ, ભૂયઃ એટલે પરિવાર. આગળ અનાયાસ પેલો પ્રભાવ છે, એ પ્રભાવ એ યોગ સિદ્ધ કરવાનો છે, એ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો છે, એ ઈશ્વર અને પોતાના આત્મા સાથેનું તાદાત્મ્ય સિદ્ધ કરવાનું છે. આ સિદ્ધિને માટે એ ફરી પાછો જ્યાં હતો ત્યાંથી આગળ પ્રયત્ન શરૂ કરે છે. એટલે આગળ કરેલું બધું ગયું નહીં, નકામું નહીં, જન્મ જન્માંતરને અંતે પણ એને સિદ્ધ થાય છે. એક જન્મમાં જે કંઈ કર્યું તે કર્મો સંચિત કર્મો, એ સંચિત કર્મો કહે છે. એ સંચિત થયેલા કર્મો એ બીજા દેહની અંદર પહોંચ્યા પછી પણ પોતાના પ્રભાવને ટકાવી રાખે છે અને એ પ્રભાવને આધારે એ વ્યક્તિ ફરી પાછો પ્રયત્નશીલ થઈ જાય છે, ત્યાંથી આગળ વધે છે, પાછળ જતો નથી, ત્યાંથી આગળ વધે છે. ન તો એણે કરેલું જે હતું તે નાશ પામ્યું. યોગ ભ્રષ્ટ શબ્દ વાપર્યો તો એ ભ્રષ્ટ થયો નથી, એનો યોગ અધૂરો રહ્યો છે. અધૂરો રહેલો યોગ જ્યાં અધૂરો રહ્યો હતો, જે બિંદુએ અધૂરો રહ્યો હતો, જે કક્ષાએ અધૂરો રહ્યો હતો, તે કક્ષાએ ફરી તેને ઉપલબ્ધ થઈ જાય છે અને ફરી એની બુદ્ધિ જાગૃત થાય છે, ફરી એના કર્મો જાગૃત થાય છે, ફરી એની અંદર સુષુપ્ત રહેલી યોગ ભાવના જાગૃત થાય છે અને એ બીજા જન્મે ત્યાંથી આગળ શરૂ કરે છે અને એમ કરતા કરતા કરતા કરતા સિદ્ધિને પ્રાપ્ત થાય છે. 44મો શ્લોક જુઓ. પૂર્વાભ્યાસેન તે નૈવ રિયતે હ્યવશોપિ સહ જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. આજે યોગ ભ્રષ્ટ છે તે આમ પોતે કશું કરી શકવાનું નથી, પોતે ક્યાં જન્મ લેવો છે, પોતે શું કરવું છે નક્કી કરી શકતો નથી. એ તો આખું આયોજન, આખી વ્યવસ્થા જુદી છે એટલે એ પરાધીન છે એમ કહી શકાય. પણ પૂર્વ અવશ એટલે આમાં શબ્દ વાપર્યો અવશો ઉપી, એ અવશ છે, પોતાને વશ પોતે હજી છે નહીં, અવશ છે એટલે એને જન્માંતરો પ્રાપ્ત થતા જાય છે. સિદ્ધિ ન પ્રાપ્ત થઈ એને જન્માંતરો પ્રાપ્ત થયા, એક નહીં ને બીજો, બીજો નહીં ને ત્રીજો, ત્રીજો નહીં ને ચોથો. પણ એને એને એણે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું જે બળ છે એ એની પાસે છે, એ અભ્યાસનો જે પ્રભાવ છે એ એની પાસે છે. પૂર્વાભ્યાસે ન તે નૈવ, જે પોતે જે માટેનો અભ્યાસ કરતો હતો. આપણને એ વાત કહી છે આગળના શ્લોકોમાં કે અભ્યાસથી જ સિદ્ધ થાય છે. આ અભ્યાસ એણે કર્યો છે એના કારણે એની અંદર કેટલીક વસ્તુ આવી ગઈ છે. આ અભ્યાસ જતો રહ્યો નથી, આ પ્રેક્ટિસ જતી રહી નથી, આ આવડત જતી રહી નથી, આ ક્ષમતા જતી રહી નથી, એના કારણે જે કંઈ પ્રાપ્ત થયું છે તેમનું તેમ છે. તેથી પૂર્વાભ્યાસ એ નથી નહીં રિયતે યવશો મન, એનું મન પૂર્વાભ્યાસને કારણે આપોઆપ રિયતે ખેંચાય છે, આપોઆપ રિયતે ખેંચાય છે. એણે એ પ્રયત્ન કરવો પડતો નથી કારણ કે ફરી પાછો એકડે એકથી શરૂ કરવાનું હોય, ફરી પાછું પૂર્વથી શરૂ કરવાનું હોય તો જે કંઈ થયું, જે ઈશ્વરની પ્રાપ્તિના માર્ગની અંદર જ્યાં સુધી પહોંચ્યા હતા ત્યાં સુધીનું નાશ પામી ગયું હોય તો ગયું,

0: હવે તો જિજ્ઞાસા થવી જરૂરી થઈ જાય, હવે તો ઈશ્વર પ્રાપ્તિનો વિચાર આવવો જરૂરી થઈ જાય, ક્યાંથી શરૂ કરશો? તો છે અંદર અને વાતાવરણ મળી ગયું છે એટલે એ ચાલશે. જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે, શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે. જિજ્ઞાસુ હોય તો પણ યોગનો જિજ્ઞાસુ, અને યોગની જિજ્ઞાસા જે આગળ હતી એ જાગૃત થઈ ગઈ, અને એ જિજ્ઞાસુ હોય તો પણ એક જબરજસ્ત વિવાદાસ્પદ એવું વિધાન અહીંયા થયું, શબ્દ બ્રહ્માથી વર્તતે, શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે. શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે આ વાત સમજવી મુશ્કેલ છે. આપણે બહુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું અને ઓછામાં સમજવાનો પ્રયત્ન કરીશું, અને છતાંય હું સંપૂર્ણપણે એને સમજાવી કે સમજી શકીશ એનો મને વિશ્વાસ નથી. શબ્દ બ્રહ્મ, નાદ બ્રહ્મ, આ શબ્દો વેદ માટે વપરાયેલા છે. સામાન્ય રીતે એવું છે કે આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એને પ્રમાણ કહેવાય છે. જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એને પ્રમા કહેવાય છે. પ્રમા માટે પ્રમાણ આવશ્યક છે. દાખલા તરીકે સીધું જ એક પ્રમાણ છે, તે એ છે કે ભાઈ અગ્નિ હોય તો ગરમ હોય. આપણે કોઈને પૂછીએ કે અગ્નિ ગરમ છે એની તમને ખબર કેવી રીતે પડી, તમને જ્ઞાન કેવી રીતે થાય? તો કે સ્પર્શી જુઓ, ગરમ વસ્તુ છે અને અડકી જુઓ, અડક્યા એટલે દાજા. પ્રત્યક્ષ પ્રમાણ થયું, અસિદ્ધ સીધું પ્રમાણ, પ્રત્યક્ષ. મારી સામે શું પડ્યું છે? તો પાણીનો ઘડો પડ્યો છે, તો પાણીનો ઘડો અહીંયા છે એ પ્રત્યક્ષ પ્રમાણ થયું, મારી આંખોએ લીધું. પણ પ્રત્યક્ષ પ્રમાણ જ્યાં કામ ના કરતું હોય ત્યાં આપણે ઇન્દ્રિયોની મર્યાદા છે, એટલે પ્રત્યક્ષપણાની પણ મર્યાદા છે. તો જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ કામ નથી કરતું ત્યાં અનુમાન પ્રમાણ કામ કરે છે. પેલો દૂર દેખાતો પર્વત છે, એ પર્વત ઉપર અગ્નિ છે. કેવી રીતે ખબર પડી? તો કે ધુમાડો તો દેખાય છે ને, અને ધુમાડો દેખાય છે એ એમને એમ ના દેખાય. અગ્નિ હોય તો ધુમાડો હોય, અગ્નિ ના હોય તો ધુમાડો ના હોય. આ સિદ્ધાંત છે એને આપણે જાણીએ છીએ, માટે ત્યાં પર્વત ઉપર અગ્નિ છે એનું જ્ઞાન થયું. શેને આધારે થયું? અનુમાનને આધારે થયું. સમુદ્રના પાણી ખારા છે. તમે ક્યારે ચાખવા ગયા આખા સમુદ્રને? તમે તો સમુદ્રમાંથી એક ચમચી જેટલું પાણી લઈને ચાખ્યું, એ ખારું છે, અને માટે કહ્યું કે આખો સમુદ્ર ખારો છે. આમ જે સીધું પ્રત્યક્ષ જ્ઞાન આપણને પ્રાપ્ત નથી થતું તે અનુમાનથી પ્રાપ્ત થાય છે, અને અનુમાનથી પણ પ્રાપ્ત નથી થતું તે કોઈના ઉપર આપણને શ્રદ્ધા છે એ જે કહે છે તે આપણે માની લઈએ છીએ, એને શબ્દ જ્ઞાન, શબ્દ પ્રમાણ કહેવાય. દરેક દર્શને લગભગ શબ્દ પ્રમાણને સ્વીકાર્યું છે, અમુકને બાદ કરતા. છે એવા દર્શનો કે જેમણે શબ્દ પ્રમાણ તરીકે વેદને સ્વીકાર્યા નથી, માની લઈએ. પણ વેદને પ્રમાણ તરીકે સ્વીકારે ત્યારે વેદોએ પણ કેટલાક કર્મો નિહિત કર્યા છે. જે લોકો યજ્ઞ યાગાદિક ને કર્મકાંડ ને પૂજા પાઠ ને બધું કરે છે તો એ વખતે એમ કહે છે કે આ વૈદિક કર્મો છે, વેદમાં લખેલા છે અને આપણે કરીએ છીએ. વેદમાં આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આ સૂચન કરવામાં આવ્યું છે. અહીંયા શબ્દ બ્રહ્મ કહે છે તો વેદ છે. તો જે જિજ્ઞાસુ છે, જે જ્ઞાનના માર્ગ ઉપર આગળ વધ્યો છે, જે યોગના માર્ગ ઉપર આગળ વધ્યો છે, તે એને પણ અતિક્રમી જાય છે, એને પણ ઓળંગી જાય છે. માટે જે કંઈ પ્રાપ્ત કર્યું છે જ્ઞાન તે કદી નાશ થતું નથી. માટે અર્જુન તું આવી ચિંતા ના કર એમ કહીને એ પછી આગળ વધે છે. આપણે અત્યારે છઠ્ઠા અધ્યાયના 44માં શ્લોક સુધી ચાલ્યા છીએ, હવે પછીની વખતે 45માં શ્લોકથી આગળ વધશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત.

સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો પાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ

મારો એક પડોશી છે, જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે હું તમારી માટે નિબંધ લઈને આવી છું. હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા. સ્કૂલમાં આપણને અલગ અલગ વિષયો ઉપર લખવાનું આપણા મેડમ શ્રી, આપણા શિક્ષકો આપણને જ્યારે જણાવતા હતા ત્યારે આપણે કેટલા બધા નિબંધો લખતા. એક પથ્થરની આત્મકથા, મારા સ્કૂલમાં મારો અનુભવ, એક યાદગાર પ્રવાસ, અલગ અલગ વૃક્ષની આત્મકથા. વૃક્ષ પર નિબંધ લખવાનું આવે ત્યારે આપણે આપણી જે વિચારસરણી છે અને કેટલી કેળવતા હોઈએ છીએ, અને અલગ અલગ શબ્દો, અલગ અલગ વાતો જોડીને જે નિબંધ લખતા એ આજે પણ યાદ આવે છે. આજે હું જે નિબંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એ નિબંધનું નામ છે ગામ. અને આ નિબંધ મેં લીધું છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7માંથી ચૂંટેલા નિબંધો, મણિલાલ હ. પટેલ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નિબંધ, ગામ. ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા, કિશોર વયમાં તમારો ને મારો છાક જ જુદો. ગામ તો ખરું, પણ કેટલીય વ્યક્તિઓને જાણે ગજવામાં રાખતા. તારા જેવો તો કેટલાય મારા ગજવામાં રાખું છું એમ કહીને રોલો પાડતા કે રોફ મારતા દેખાય છે. અહમ વિના જાણે કે માણસ જાતને ફાવતું જ નથી. ખેર, આખો સંસાર ગજવામાં ઘાલીને વનની વાટે બધું ખોઈ દઈને તપમાં બેસી જનારા સાધુ સંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામ ગેલા, આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ. આપણું ઘડતર ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી, અંદર તો એ વળગેળું જ રહે છે. આપણું અસલનું મલક જ ગામ, 12 ઘરનું હોય કે 1200 ઘરનું, 100 માણસોનું હોય કે 1000 વસ્તીવાળું, માઢ મેળિયું ખડકીઓ વાળું હોય કે હાર બદ્ધ ઘરોની વચ્ચે ફળિયા વાળું ગામ હોય, જે હોય તે. પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે, શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પેસ

સાંજ ખરી પડે ને એની તો મજા હોય છે. ગામમાં પહોંચીને તરત જ આપણે એની માટી જેવા, માટીના મનેક જેવા થઈ જઈએ છીએ. અંદરથી તો તરત જ ગામમાં તો બધું ચાલે, ચંપલના પહેરો અને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળીએ ફળીએ ફરો, લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટાભાઈ જેવા થઈ જવાનું આપણને ગમે છે. ગામમાં શિષ્ટતા છોડીને થોડીવાર માટે ગામડિયા થઈ જવાનું સારું લાગે છે. કવિ જયંત પાઠક કહે છે, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. આપોઆપ આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હટી જાય છે. હું તો બસમાંથી ગામ પાદરે ઉતરું એના ભેળે જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતું. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોળીમાં માની ખબર અંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભૈરુ, ભાઈબંધો સૌને અસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કસાક ફંદામાં ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતા જાણે મુક્ત થયો છું. વચેરાની નથ નીકળી ગઈ છે. હવે પ્રશ્ન થાય છે, ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ? મારી વય એ જ તો મારા ગામની વય હતી. મારે માટે તો હાર બંધ ઘરો વચ્ચે મોકળા ફળિયા ને છૂટા પડતા નેળિયા, નેળિયાની ઊંચી થુવેર વાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખળા ને ઘાસના કુંધવા ને નાવણિયા ને બા બહેનોના બેસતા ઉઠવા છાણાની મોડવાળીઓને કઠિયારા, શાક વેલા અને ઢોરના ખાણપાણી, આંગણે ઢોર કબીલાને ત્રિભેટે કૂવો, નદી જતું નેળીએ ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા ને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડૂઓના હોંકારા અને રખેવાળીના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલાને કલરવના ઝાડવા, છેક ઉંમરે આવીને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? અરે, પૂરાઈ ગયું પાતરનું તળાવ ને વંડી તૂટ્યા કૂવાઓ પાસે મોટા પાણી ટાંકીઓ દદડ્યા કરે એનો કાદવ, પાંખો વડને બાંડા લીમડાઓ, સીમને નહેરના પાણી લાગ્યા છે તે ઝાડવાય અતિ પાણીને સુકાઈને પડી ગયા છે. ત્યારે અમને પાણી વિના ઝાડવા ઉછેરવાની પીડા હતી. હવે પાણી જ અમને બાળે છે. પાદરને બસ સ્ટેન્ડો ને નેળિયાને કાળી નાકસી સડકો ભરખી ગયા છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન ગુટકા ખાઈને થૂંકે છે. વિલાતા જાય છે એમના નૂર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડાને વળી જનારો આ કોનો ને કેવો શ્રાપ છે? ભણતર ગામ છોડાવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને. યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ, ગાડા ગયા ને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રેક્ટરનો મુકામ છે. દૂંજણી ભેંસોની ઘાસ મેળી કાઢી નાખીને ત્યાં સ્કૂટર મોટર બાઇક માટેના શેડ્સ ને ઝાઝરું બાથરૂમના ચણતર થયા છે.

ઘંટીઓને વલોણાના કામ હવે મશીનો કરે છે. ગામડા સુધી પહોંચી ગયા છે યંત્રો. હવે તો પ્રગતિ તો સૌને ગમે, મને મારા ગામનો વિકાસ ગમે. પણ આજે કઈ સગવડો આવી છે એની સાથે આવેલા કાળવા દૂષણોનું શું? મહેનત લઈ લેનારા મશીનો વીજળી વાપરે અને ઘરનાને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને, મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નરવો સૂર્યોદય ફેલાતો. હવે ત્યાં ઘૂંઘવાટા કરતા ટ્રેક્ટરો ખેતરોમાં ઢેફા પાડે અને થ્રેસરો અનાજ મસળે ઉડપે છે, ઉપણે છે. સગવડને સલામ, પણ એને બચાવેલા પરિશ્રમ અને સમયનો સદુપયોગ થતો હોય તો ગંગા નાયા, પણ એથી એ દીપણા જ વધ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અડકીઓ ગઈને પેલી ભવાધરની ભાવનાઓ લેતી ગઈ. માડ ગયા અને લાજ મલાજા ગયા, ફળિયા તૂટ્યા અને મોકળાશ ગઈ. હવે તો ગામડે સોસાયટીઓની સંકળાશો વધી છે. કદી તાળા નહીં વખાતા એ ઘર હવે ક્યાં છે? હવે તો બંગલાનું બાણું બેલ વાગતા ખુલે છે ને તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું જબડું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરે ઘરના સુખ દુઃખ સૌની સાથે રહેતા. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુઃખ થયું, બધાને બધાને શરત રહેતી. હવે ત્યાં બીજાના કામમાં દખલ નહીં કરવાની વાતોવાળી પ્રાઇવસી આવી ગઈ છે. આ પ્રાઇવસી છે કે એકલ પેટી પ્રજાની મુરાદ? રાજકારણી ને ચૂંટણીએ મનને વેચી નાખ્યા છે. દિલને આળસ ને દિલને ઘેલચા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારે હતી પણ આવો વિફરાટ નહોતો, એટલે તો ગામ વધારે ઠરેલ હતા. દુઃખનો તો ત્યાંય પાર નહોતો, પણ બથવાર્તીને સ્વસ્થ કરનારા સ્વજનથી સવાયા ગ્રામજનો હતા. આજે આજે તો ગણતરીના ઘડિયા અને સ્વાર્થના પલાખા બચ્યા છે. ગોખવાનું એ જ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારવા ગામ. સોના રૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ, પણ મહિમા તાના પૂરે નંદવી નાખ્યું એને. ઉફરું ફળ્યું ને વચલું ફળ્યું, નવા ધરાને દોઢી, નીચું ફળ્યું ને લુહાર ફળી, છાપરાને વાસ, ઓતરાદી નદી અને દખણમાં ડુંગર, ઉગમણી આથમણી સીમ, પૂર થોડા પૂછવા રહે છે કે આવીએ? એ તો આવે ને નીચે ફળીને લેતા ગયા. લુહાર ફળીએ તૂટી, પછી તો ટેકરીઓમાં સરકારી પ્લોટ પડ્યા અને વસાહતો થઈ. ગામ વિખરાઈ ગયું. વધતું ઓછું પામ્યાની લાઈમાં ગામ લોકોના મન ઊંચા થઈ ગયા. જરા ઈર્ષ્યા હતી તે દ્વેષ બની. લોક મૂંગા બન્યા ને ઝેર બોલવા લાગ્યા. પંચાયતને મંડળી, ડેરી અને મંદિર, ફંડફાળા અને ચૂંટણીઓ, મારા ગામ લોક વરવા વર્તન કરવા લાગ્યા. મને થાય છે કે જો આને જ સુધરવું ને પ્રગતિ કહેવાતા હોય તો મને આજે મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે પછાત રહેવામાં વાંધો નથી. પડાવવાળા નળિયા છાયા ઘર અને મોકળાશવાળા ફળિયા, એ ચોરોને પાદર, સીમ અને વહાલા ઝાડવા ચઢવા બોલાવતો ડુંગરને રમવા બોલાવતી ટેકરીઓ, નાવા નિમંત્રણ દેતી મહિમાતાને રોટલા માટે બરકતી બહેન, બસ મને બીજી કશી વશ જોઈતી નથી. હે આથમવા જતી 20મી સદી, મને આપી શકે તો મારું ગામ હતું એવું અસલ ગામ પાછું આપતી જા, બીજું હું કાંઈ ન માંગું. ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો. ગામને એની ખાસિયત કે વ્યક્તિ વિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. વ્યક્તિત્વ હતું મારા તમારા ગામને, એનું રૂપ હતું જે હજી આપણા મનમાંથી હટતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા પાણી માટીનું રૂપાંતર છે, જે હવા પાણી માટી ત્યાં બચ્યા નથી. અરે ક્યાંય બચ્યા નથી ને એટલે જ તો એને સણકતો ઉઠે છે રહી રહીને. એકદમ હળવા ફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં જાણે હવે કશે જવાનું જ નથી ને કંઈ કરવાનું જ નથી એવી લિજ્જત રોમ રોમમાં વ્યાપી જતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

અમારી પંચમહાલમાં તો મુવાડા ગામ નામને સૂચવતું પદનો પાર જ ન મળે. વ્યક્તિને સ્થળના સંદર્ભોથી નામ પડ્યા હોય. ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું મુવાડું ગણે. જેમ કે બોરિયાનો મુવાડો, જો નાનું ગામ હોય તો પગીની મુવાડી કહેવાય. વેપાર અર્થે વસેલી એક વણનું એક જ ઘર હોય તો એના નામે ગામ ઓળખાય છે. જેમ કે મહેતાના ચાકલિયા વાણિયાવાળાના ગોરાડાને ક્યારેક આગેવાનોના નામ ગામને લાગે, ચાવડીબાઈના મુવાડાને રામ પટેલના મુવાડા. વેરી નદીને કાંઠે એટલે વેરીના મુવાડા દૂર હોય તો ટોચના ગોરાડા એકાધિક નામો સરખા હોય તો ગામને નોખા કરવા વ્યક્તિ નામ કે સ્થળ સંકેત જોડાય. ડુંગરવાળી, ઉકેડી, તખ્તાજીના પાલ્લા કે ક્યારેક નાના મોટાના માપથી બોલાય મોટા પાલ્લા, નાની દેના વાડ, મોટી દેના વાડ, તળાવવાળું વાડોદર, સાબરકાંઠામાં પ્રાસવાળા નામો, મેઢાસણ, રણાસણ, સરડોઈ, ટીંટોઈ, દરામળી, તેટરામળી, પેઢામળી, ચિલોડા, ભીલોડા, લાલોડા, ખીલોડા, ત્રિલોડા, મહેસાણામાંય મળે સેદરાણા, પીપરાણા, મેંદરડા, એમ દેદરડાય મળે. રામપુર, રતનપુર, વીરપુર તો ગુજરાતમાં ને બહાર પણ મળે. સૌરાષ્ટ્રમાં તો વદરપદવાળા નામો ઘણા છે. વેળાવદર, ભાયાવદર, માણાવદર તો ચરોતરમાં વળી સદનું મહિમા છે. કરમસદ, વીરસદ, બોરસદ, વાસદ વૃક્ષને નામે ગામો ઓળખાય છે. પીપળી, વડલા, આંબળી, પાંચમહુડી, કેટલાક ગામોના નામ અંગ્રેજી લાગે ને કેટલાક નામ બોલતા તો મોં ભરાઈ જાય, તો કેટલાક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય. જેમ કે સુરત પાસેના સરસને સચિન, નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી પણ ગામમાં તો ક્યાંથી હોય. છતાંય કનીજ, કુંજરાવ, કંજરી જેવા ગામ ગમે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

કે હવે તો નામ બચ્યા છે એટલું જ. સારા ગામડાએ છે, પણ પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કંઈ દરેક વખતે પ્રગતિ ન પણ હોય. આજે તો ગામડાએ શહેરોના, તાલુકા જેવા ટાઉનોના સપાટને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડિત થયો જ હશે ને. એટલે જ તો ગામ તો હવે મનની મંજુષામાં સાચવવાની વસ જણસ બની ગયું છે. આજે આપણે નિબંધ સાંભળ્યો ગામ, જે મેં લીધો હતો ગુજરાત સાહિત્ય એકાદમી ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7, ચૂંટેલા નિબંધો મણિલાલ હ પટેલ દ્વારા. જે નિબંધોનું એક પુસ્તક છે એમાંથી પ્રથમ નિબંધ હતું ગામ. હવે આ નિબંધ વાંચ્યા પછી તમને પણ તમારું ગામ યાદ આવ્યું હશે. જો તમે કામના અર્થે ગામ છોડીને શહેર ગયા હોય કે નજીકના કોઈ સિટીમાં હોય, તમને તમારું ગામ અવશ્ય યાદ આવે. અને જ્યારે બાળપણમાં જીવેલું કોઈ ગામ હોય ને વર્ષો પછી જ્યારે હમણાં તમે જાઓ 20 વર્ષે 30 વર્ષે, અને ગામની જે રોનક બાળપણમાં હતી એ હવે ના જોવા મળે, તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય, બદલાવ આવી ગયા હોય, ત્યારે તમને બાળપણનું એ ગામ યાદ આવે. અને એ યાદ કરતાં કરતાં તમને વ્યક્તિઓ યાદ આવે, કાકા દાદા બાજુવાળા માસી કે પડોશીઓ, કેટલા લોકો યાદ આવે, બાળપણના મિત્રો યાદ આવે, એ લોકો હમણાં ક્યાં હશે એ વાતો યાદ આવે. એટલે ગામનું નામ પડતાં જ તમને તમારું બાળપણ જો યાદ આવી જાય ને, માતાનું ઘર, પિતાનું ઘર, નાના નાનીનું, દાદા દાદીનું ઘર જો સાંભળી આવે, તો ખરેખર આ જે આજની વાત છે એ મારી સફળ કહેવાય. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો મને જરૂરથી કહેશો, અને તમારા રિવ્યૂઝ અમને 9592966888 પર અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા અમને રેડિયો પર મેલ કરી શકો છો, radiopalampur@gmail.com પર. હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ બીજો નિબંધ લઈને આવીશ કે બીજી કોઈ વાર્તા લઈને આવીશ, પરંતુ તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

0: जानते हैं कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हेलो पालनपुर 90.4 MHz पर हूँ छू RJER। आप सबनो दोस्त अने आप सबनो होस्ट रेडियो पालनपुर पर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आपणा सबना आ एकमात्र सामुदायिक रेडियो स्टेशन पर हूँ लईने आवु छू हकारात्मक वातो अभिगम जे आगळ वधीने आपणा जीवन मां आवती नानी के मोटी मुश्किलियों सामे टकी रहेवानू जोम पूरु पाड़े छे। अने आ वातो ने आवी कथाओ ने आवा पुस्तको ने अने एमां पण खास करीने गुजराती भाषा मां लई आववानो प्रयास अमारी टीम नो होय छे। हमणा दर अठवाडिये आवा ज गुजराती साहित्यना उत्तम नमूना स्वरूप पुस्तक सौम्य तेजस्विनी अने जेना लेखक छे आपणा ज डॉक्टर गिरीशभाई ठाकर तेओએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના ઓએસડી દરમિયાનના કાર્યકાળ વખતે જે પણ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોની લોકકથાઓ કિવદંતીઓ પૌરાણિક જેના પુરાવા મળે છે તેવા સ્થળો આ બધી જ વાતોને લોકભોગ્ય ભાષા સ્વરૂપમાં શબ્દોમાં વાર્તાના કથાનક સ્વરૂપમાં આપણા સૌ માટે આ પુસ્તકમાં મૂકી છે અને તે વાર્તાઓને તે વાતોને તે પ્રસંગોને તે સ્થળ પાછળની નાની પણ ઉત્કૃષ્ટ અને આપણા પૌરાણિક સાતત્ય ધરાવતી વાતોને લઈને હું મારા અવાજમાં આવું છું। આજે પણ આપણે આ પુસ્તકના પ્રકરણ 10ની વાત કરવાના છીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ હું ફરી પાછો આવીશ, ક્યાંય જતા નહીં। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

હું છું આરજે એઆર અને આપ સૌને વાત કરવાનો છું સૌમ્ય તેજસ્વીની પુસ્તક જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર અને તેના પ્રકરણ 10ની વાર્તાની. આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર એટલે કે વેરાવળ. ઇતિહાસ વેતાઓ કહે છે કે એક સમય હતો જ્યારે સોમનાથ પ્રવાસ ક્ષેત્ર પૂરું અપાર સમૃદ્ધિથી સભર હતું. હજારો વર્ષ પૂર્વેથી પરમ વૈભવનો સાગર અહીં હિલોળા લેતો હતો. અહીંનો સમુદ્ર રત્નાકર તરીકે એટલા માટે વિખ્યાત હતો કે જગત આખામાંથી વિવિધ પ્રકારના રત્નો લઈ વહાણો અહીં લાંગરતા, વ્યાપાર કરતા અને અહીંથી ખાસ્સી મોટી કમાણી કરીને પરત જતા. વેરાવળનું મૂળ નામ વેલાકુલ એટલે જ બંદર. અરબસ્તાનથી ચીન સુધી રોમ, બેબિલોન વગેરે દેશ પરદેશના સમૃદ્ધ સાગર ખેડુ વેપારીઓ પોતાનો માલ લઈ અહીંની સમૃદ્ધિમાં વધારો કરતા રહેતા. અનેક ઇતિહાસકારો અને ઇસ્લામિક તવારીખકારો તો આ બાબતને નોંધે છે જ, પણ અહીં થયેલા પુરાતત્વીય સંશોધનો પણ તેમાં સાક્ષી પૂરે છે. સાથે જ ભારતના કશ્મીરથી કન્યાકુમારી સુધીના બધા જ પ્રદેશોના રંગતી રાય સુધીના અનેક યાત્રાળુઓ અહીં આવી ભગવાન સોમેશ્વરના ચરણોમાં પોતાનું યત્કિંચિત સમર્પિત કરીને ધન્યતા અનુભવતા. દેશ વિદેશના આ વેપારીઓ અને ભારતભરના યાત્રાળુઓના મુખે આ પ્રદેશની આધ્યાત્મિક સમૃદ્ધિની સાથે ભૌતિક સમૃદ્ધિનો પણ પ્રચાર પ્રસાર થતો રહેતો, જેનું પરિણામ ધન લોલુપ વિધર્મીઓના આક્રમણ તરીકે પ્રભાસે ભોગવવાનું આવ્યું. આ દેશ દેશાંતરના વ્યાપારિક આવાગમનની તથા વૈભવ સંપન્નતાની કથા જરા જુદી રીતે આપણે ત્યાંના કેટલાક ગ્રંથોમાં પ્રબંધોમાં જોવા મળે છે, જેમાં જૈન આચાર્ય મેરુતુંગનો પ્રબંધ ચિંતામણિ મુખ્ય છે. ત્યાં પ્રાપ્ત થતા અનેક વર્ણનોમાં ન જઈએ, પણ અહીં વહાણો વેપાર અર્થે આવતા અને એને જરા જુદી રીતે સમર્થન આપતી કથાને આપણે માણીશું. પરંતુ વિરામ બાદ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

90.4 મેગાહર્ટ્ઝ પર ગુજરાતનો એક સમર્થ રાજવંશ એટલે ચાવડા વંશ, ચાપોતકટ વંશ, તેના પ્રથમ શાસક વનરાજ ચાવડાનું આધિપત્ય પ્રભાસ પાટણમાં હતું. તેણે પોતાના પટ્ટાભિષેક એટલે કે આ મહોત્સવ સોમનાથમાં સંભવતઃ કરાવેલો અને પછી અણહિલપુર પાટણની સ્થાપના કરી. ચાવડાઓ ત્યારથી ઉત્તમ શાસકો તરીકે પણ પ્રસિદ્ધ થયા. આ વનરાજનો પુત્ર યોગરાજ અને તેના ત્રણ પુત્રોમાં એક ક્ષેમરાજ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે.

દિનેશભાઈ ઠાકર, તેના પ્રકરણ 10, આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વેરાવળની વાર્તાને. આ ક્ષેમરાજે એકવાર આવીને યોગરાજને કહ્યું, સોમેશ્વરના સમુદ્રમાં વિદેશી વહાણો આવ્યા છે, તેમાં અઢળક સંપત્તિ છે, આપણે એને લૂંટી લઈએ અને આપણા રાજ્યની સમૃદ્ધિમાં વધારો કરીએ. આમ પણ એવું કહેવાય છે કે વનરાજ પોતે પણ આરંભમાં શાસન સ્થાપવા પૂર્વે બહારવટું ખેડતો અને તેના પૂર્વજો પણ લૂંટફાટ કરતા. પણ યોગરાજ તો ઉત્તમ રાજા હતો, રાજધર્મનો જાણકાર. પહેલા જે થયું તે થયું, હવે આ શાસનને અપવાદ ન હોય. આથી રાજા યોગરાજે કુંવર ક્ષેમરાજની બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ લૂંટ ન કરવા આદેશ કર્યો. પણ યુવાન કુંવરોને વહાણોની અમાપ સંપત્તિ એમને આકડે મધ જેવી દેખાઈ. રાજાજી તો હવે વૃદ્ધ થઈ ગયા છે, તેથી ના કહે પણ સંપત્તિ તો જોશે એટલે સંતોષ પામશે. એમ નિશ્ચય કરીને પોતાના લશ્કરી બળથી આ વહાણોની સંપત્તિ લૂંટી લીધી, જેમાં 1000 તેજીલા ઘોડાઓ, 150 મદમસ્ત હાથીઓ અને તે ઉપરાંત કરોડોની ધન સંપત્તિ હતી. બધું જ લૂંટી લઈને રાજા સમક્ષ પ્રસ્તુત કર્યું. યોગરાજ અંદરથી તો ગુસ્સાથી સળગી રહ્યા હતા. ક્ષેમરાજે પૂછી નાખ્યું, હવે કહો પિતાજી, આ કામ સારું કર્યું કે નઠારું? રાજા મૌન, પણ ક્ષેમરાજને તો પોતાનું કાર્ય સારું લાગ્યું હતું ને. તે રાજા પાસે બોલાવવું પણ હતું, તેથી આગ્રહપૂર્વક જવાબ માંગ્યો ત્યારે તેઓ એટલું જ બોલ્યા, કુંવર, જો સારું કર્યું એમ કહું તો બીજાની વસ્તુ લૂંટવાનું પાપ લાગે, અને નઠારું કર્યું તેમ કહું તો તમારા જેવા બીજી બધી રીતે ઉત્તમ કુમારને ખેદ થાય, તેથી મૌન જ સારું. અને પછી શું થયું તે વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેમરાજને જવાબ આપતા યોગરાજે આ કટુ વેણ કહ્યા. એટલે યોગરાજનું મૌન તૂટ્યું અને અંદર ભરાયેલો ભારેલો અગ્નિ બહાર આવવા લાગ્યો. કુંવર, હવે સાંભળવું જ છે તો એ પણ સાંભળી લો કે મેં પહેલા પણ તમને આ લૂંટ કરવાના કાર્ય

શા માટે અટકાવ્યા હતા? સ્તબ્ધ ક્ષેમરાજ સાંભળી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને હું વાત કરી રહ્યો છું પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વેરાવળ તેની વાર્તાને. હા મહારાજ, અમારે પણ જાણવું છે. આ મોટી સંપત્તિ સહજમાં હાંસલ થઈ શકે તે આપ જાણતા હતા, છતાં વિપરીત આદેશ કેમ કર્યો? કુમાર, એ વિપરીત આજ્ઞા ન હતી, એ જ સાચા રાજધર્મનો આદેશ હતો. અને ઉમેર્યું, તમે જાણો છો કુંવર, આપણા ગુપ્તચરો દેશ દેશમાં ફરે છે ને શું વાત લાવે છે? શું? એ વાત ન ગમે તેવી છે. અનેક મહાન રાજ્યોમાં વાત ચાલે છે કે પાટણમાં તો ચોરોનું રાજ્ય છે, ત્યાં લૂંટારુઓ શાસન કરે છે, ને ગદગદ કંઠે કુમારને તે કહેવા લાગ્યા. કુમાર, આપણા આ કલંક સાથે શાસન ન કરી શકીએ. મારે આપણા પૂર્વજોનું આ કલંક સંપૂર્ણપણે ધોઈ નાખવું છે ને એક ઉત્તમ શાસનનો મજબૂત પાયો નાખવો છે. જનકલ્યાણના કાર્યો કરવા છે તો જ બીજા રાજાઓની હારમાં આપણે પણ રાજા કહેવાઈએ. મારા શાસનમાં કોઈ દિનહીન, અધર્મી, વ્યભિચારી ન હોય એની કાળજી લેવી છે. ચારે દિશાઓમાં યશની પતાકા લહેરાવી છે. પણ હાય, તમે તો બધું જ ધોઈ નાખ્યું. આ અપયશનો ભાર લઈને શાસન ચાલશે? ક્ષેમરાજ, તમે પણ રાજકુંવર છો, આજ નહીં તો કાલે તમે પોતે શાસક બનશો, ત્યારે ક્ષુલ્લુક લક્ષ્મીને માટે તમારા રાજધર્મને બદલાવશો? પશ્ચાતાપનો અગ્નિ ક્ષેમરાજને પણ દઝાડવા લાગ્યો. તેથી જ તે બોલી ઉઠ્યો, ક્ષમા પિતાજી, મોટી ભૂલ થઈ ગઈ, પણ હવે હવે શું? યોગરાજ બોલ્યા, હવે શું? હવે કંઈ નહીં સિવાય કે પશ્ચાતાપને. અવાજ બદલાયો, પણ થોભો, તમને એમ છે ને યોગરાજ ગરડો થઈ ગયો છે? તો એ પણ જોઈ લઈએ અને પછીની વાત આપણે માણીશું. હવે રામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યોગરાજની વાત સાંભળીને ક્ષેમરાજ એક શોભમાં હતા અને કહે છે, ના પિતાજી, અમે સમજી ગયા છીએ. રાજા યોગરાજે એક સેવકને આજ્ઞા કરી, આયુધ શાળામાંથી મારું ધનુષ્ય લઈ આવો. ને થોડી જ વારમાં ધનુષ્ય આવી ગયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવડી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. તે પુસ્તકના પ્રકરણ 10 અને જેનું નામ છે વેરાવળ, તેની વાર્તા આપણે માણી રહ્યા છીએ. યોગરાજ કહે છે, તો મારા યુવા કુમારો, મારા કુળના કલંકને વિસ્તારનાર પરાક્રમીઓ, લો આ ધનુષ્ય.

જેનામાં બળ હોય તે ચડાવો એની પણ જ ને, પણ કોઈ કુમાર એ બળ બતાવી શક્યો નહીં ને યોગરાજે ક્ષણ માત્રમાં એ ધનુષ્યની પણ જ ચડાવી દીધી ને કહ્યું, સમજ્યા પરાક્રમીઓ, કયા બળ ઉપર ભાવી રાજા તરીકે તમને સન્માનું એ કહેશો? મહારાજ તો અમને દંડ આપો, શિક્ષા કરો, શાંત થાવ, બધા જ કુમાર કહી ઉઠે છે ને પછી આંખોમાં ક્રોધની લાલીમાં, મો પર કલંકની કાલીમાં અને એ બંનેની ઉપર રાજધર્મના પાલનની તેજસ્વીતા પથરાઈ ગઈ. સાંભળો, નીતિશાસ્ત્ર એમ કહે છે કે રાજાઓના આદેશનું ઉલ્લંઘન થાય, સેવકની રોજી બંધ થાય અને સ્ત્રીઓની એટલે કે પતિથી અલગ પથારી થાય તે શસ્ત્ર સિવાયનો તેનો વધ કહેવાય. નીતિશાસ્ત્રના આ વચન અનુસાર તો તમે મારા વધને વિના શસ્ત્રે જ કરી દીધો છે, તમને શી શિક્ષા હોય? પુત્રોએ અને પ્રજાએ પણ ઘણા વાર્યા છતાં દ્રઢ નિશ્ચય યોગરાજ 120 વર્ષની વયે ચિતા પ્રવેશ કરીને મૃત્યુને વર્યા. અહીં યોગરાજના દેહાવસાનની કે ઉત્તમ શાસક બનવાની પુત્રોને આપેલી પ્રેરણાની વાત તો છે જ, પણ તે સમયે ઈસુના 9મા શતકમાં દૂર દૂર દેશાવર્તી વાહણોમાં માલ સોમનાથમાં ઠલવાતો અને એ માલ કેટલો વિપુલ માત્રામાં હશે અને પ્રવાસની સંપત્તિમાં કેટલો ઉમેરો દિન પ્રતિદિન થતો હશે તે દર્શાવવાનો આ વાર્તામાં લેખકે પ્રયાસ કર્યો છે. અને આવી તો બીજી ઘણી વાર્તાઓ આ પુસ્તકની આપણે માણવાની છે, જે જાણીતી પણ આપણા માટે અજાણી છે. તો મારી સાથે જોડાયેલા રહો, વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલન.

મુંડકા વેરો માફ. આ નામ છે પ્રકરણ 11 અને હું છું આરજી એઆર, રેડિયો પાલનપુર પર આપ સૌને સંભળાવી રહ્યો છું સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. ઈસવીસન 1026ની જાન્યુઆરી એક પ્રચંડ વાવાઝોડું નામે મહંમદ ગજની ભગવાન સોમની ધરતીને કમરોળી ગયું. ભારતના હિન્દુ સમાજનું શ્રદ્ધા કેન્દ્ર સોમનાથ વિશ્વ આખામાંથી આવતા વહાણોમાંથી ઠલવાતી સમૃદ્ધિનું ધામ સોમનાથ, સૂર્ય, શક્તિ, અગ્નિ, વિષ્ણુ, અરહત, બુદ્ધ, પાશુપત બધી જ આધ્યાત્મિક વિચારધારાઓથી પ્રફુલ્લિત સોમનાથ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધા જ અર્થોથી માનવ માત્રના જીવનને સાર્થક બનાવતું સોમનાથ, ધર્માંધ જનુની તલવાર બળે નષ્ટ ભ્રષ્ટ અને ધ્વસ્ત થઈ ગયું. સૃષ્ટિ સ્થિતિ વિનાશના દેવનું સ્થાનક જ વિનાશના વિભિષિકમાં પરખાઈ ગયું. કહેવાય છે કે ઓછામાં ઓછા 50,000 નિષ્પ્રાણ શરીરો માટે ગંદા પગ મૂકીને મહંમદ શિવલિંગે પહોંચ્યો. સર્વસ્વ લૂંટાઈ ગયું. અપાર સમૃદ્ધિ, અપરિમેય સંસ્કૃતિ, સંસ્કારો, શીલવંતીઓના શીલ અને બ્રહ્મદેવતાઓના પાવન કાર્યો બધું જ નાશ પામ્યું. વિનાશ જ વિનાશ, બચ્યું તો માત્ર ખંડેર નગર, ધ્વસ્ત દેવાલય અને માનવ માત્રના ચિત્તમાં કેવળ દૈત્ય. પરંતુ આ તો ચિરંતન ચેતનાનું કેન્દ્ર, દિવ્ય ઉર્જાઓનો અદ્ભુત ખજાનો અહીં સતત વિદ્યમાન. નવો અવતાર સોમનાથના શિવ મંદિરે ફરી ધારણ કરી લીધો. પોતાની જ રાખમાંથી ફરી સજીવન થાય એવા દેવહુમા પક્ષીની જેમ, આળસ કંખેરીને જાગૃત થતા પવિત્ર શૂરમાની જેમ સોમનાથ પુનઃ જાગૃત થઈ ગયું. ફરી ઉપાસના આરાધના શરૂ થઈ અને સોમેશ્વર યાત્રાઓ અને મેળાઓ આરંભાયા. ફરી દેશ વિદેશના વેપારીઓના આગમન શરૂ થયા અને ફરી પોતાનું સર્વસ્વ દેવના ચરણોમાં સમર્પિત કરવાની એષણા ધરાવતા યાત્રિકોનો પ્રવાહ હિરણ, કપિલા અને સરસ્વતીની જેમ ભગવાન શિવશંકરની દિશામાં આગળ વધી રહ્યો. મહાવિનાશને હજુ એકાદ સદી માંડવીતી શું વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક દિવસની વાત છે, અણહિલપુર પાટણથી સોમનાથ પાટણના માર્ગ ઉપર એક મોટો રસાલો હાથી ઘોડા પાલખી સાથે આગળ વધી રહ્યો છે. મંગળવાદ્યો વાગી રહ્યા છે, ઠેર ઠેર વિસામો લે છે ને ત્યાં ભક્તિ વચન ને દાનનો પ્રવાહ વહેવા માંડે છે. વરઘોડો પહોંચે તે પહેલા તેના સમાચાર ગામે ગામ પહોંચી જાય છે ને ગામે ગામ તોરણો બંધાય છે, સામૈયા થાય છે. દૂર દૂરથી પાટણપતિનો કુકકુટ ધ્વજ ફરકતો દેખાઈ રહ્યો. સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, અને આપણે વાત કરી રહ્યા છીએ 11મું પ્રકરણ મુંડકા વેરો માફ નિવારતાની. બર્બરક જિષ્ણુ અવંતી વિજેતા ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના માતાજી મલ્લદેવી એટલે કે મીનળદેવી જાતે સોમેશ્વરના દર્શન પૂજન અર્ચન કરવા પધારી રહ્યા છે. પછી તો ઉલ્લાસ ને ઉત્સાહ હોય જ ને, પણ અરે અચાનક રસાલો થંભી ગયો. મહારાણીએ જોયું કે કેટલાક કાપડી બાવાઓ અકિંચન સાધુ જેવા યાત્રિકો સામેથી આવી રહ્યા છે. એક બે એમ કરતા કરતા અનેક મહારાણી દાસીને મોકલીને એવા યાત્રિકોને પાસે બોલાવે છે. ખાધા પીધા વિના માત્ર શિવ શંકરને ભજતા જતા એ યાત્રિકો પાસે કોઈ સામાન પણ નથી. રસ્તામાં કોઈએ આપ્યું તો ભોજન થયું, નહીં તો ઉપવાસ. દાસીએ બોલાવી આણેલા યાત્રીઓને મહારાણીએ પૂછ્યું, કેમ કઈ બાજુથી પધારો છો, ક્યાં ગયા હતા? મહારાણીજી, અમે ભગવાન સોમનાથની યાત્રાએ ગયા હતા. તો કર્યા પ્રભુના દર્શન? કેવો સોહાય છે મારો ભોળોનાથ. કેવા ભગવાન ને કેવા દર્શન, અમે તો અધવચથી પાછા ફર્યા, જેવી એની મરજી. અરે એમ તો કેમ બને, મારા ઈષ્ટદેવના દર્શન કરવા જાવ ને માર્ગમાંથી પાછા ફરો, આવું તો કેમ બને? જવા દો ને રાણીબા, ભોળાનાથ ઈચ્છશે તો ફરી ક્યારેક દર્શન કરીશું. એમ નહીં, તમે કંઈક છુપાવો છો, કહો તો ખરા, દર્શન કેમ થયા નહીં? રાણીબા, રહેવા દો, અમે ગરીબ. વાક્યની વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વાત્યો, અમે ગરીબ ન બને, મારા પુત્રના શાસનમાં યાત્રાળુઓ પાછા ફરે, યાત્રા અધૂરી રહે, ન બને. મને કહો, શું કોઈ અવરોધ છે? કોઈ દુષ્ટો માર્ગમાં લૂંટી લે છે? કોઈ વિધર્મી અનાચાર કરે છે? છે શું? એવું કંઈ જ નથી મહારાણીજી, પણ આપને કહેતા જીભ ઉપડતી નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તો જાઓ અભય વચન, તમને કંઈ નહીં થાય, પણ કહો તો ખરા, તમારી યાત્રા અધૂરી કેમ રહી? તો સાંભળો રાણીબા, પણ અમારા પર ક્રોધ ન કરતા. તમે કહો તો ખરા, મને અકળામણ થાય છે. માતાજી, અહીંથી થોડા અંતરે બાહુલોદ ગામ આવે છે, બધા જ સાધુઓ કહે છે. જવાબ મળે છે મીનળ દેવીનો? હા, મને ખબર છે ને. તે પછી સોમનાથ ઢોકડું? હા, એ બાહુલોદ પાસે. એમ કહેતા તો અટકી જાય છે સાધુઓના પ્રતિનિધિ. હા હા, કહો ને, બાહુલોદ પાસે શું છે? મીનળ દેવી અધિરાયથી પૂછે છે. બાહુલોદ પાસે રાજ્યના પંચકુલ કર ઉઘરાવનાર અધિકારીનું થાણું છે, ને એ પંચકુલ યાત્રાળુઓ પાસેથી યાત્રાવેરો વસૂલ કરે છે. ઓ, એમ વાત છે? ઉદ્ગાર સાથે રાણીબા બોલે છે. પ્રતિનિધિ કહે છે, હા માડી, અમે ગરીબ ગુરબા આ મુંડકાવેરાના નાણાં લાવીએ ક્યાંથી? અરે હા, તમારી પાસે તો પહેરવાના પૂરતા કપડાં પણ નથી, રાણી પ્રત્યુત્તર વાળે છે. ને રાણીબા ગુસ્સો ન કરતા પણ આપણા પાટણના શાસન

જ આ થાય છે તેવું પેલા સાધુઓના પ્રતિનિધિ કહે છે. મહારાણી મીનલ દેવી હતપ્રદ અને એમને ગુસ્સો તો ન આવ્યો પણ રડવાનું આવી ગયું. ભોળાનાથના દર્શન જવા માટે વેરો, મારો ભસ્માંગ રાગ ધનથી તોળાય. અને પછી એ રાણીએ જે વાત કરી, એમના પુત્રને રજૂઆત કરી, ત્યારે શું થયું તે માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. જ્યારે યાત્રાળુઓ રાણીબાને, મીનળદેવી રાજમાતાને વાત કરે છે કે યાત્રાળુઓનો વેરો લેવાય છે પાટણના શાસનમાં સોમનાથમાં, ત્યારે તેઓ ગુસ્સે થવાના બદલે રડમસ થઈ જાય છે, ગ્લાની અનુભવે છે અને કહે છે, ન બને, ન જ બને. ને મહારાણીને એ લાગણીના આવેશમાં પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એક આવી જ અકિંચન નારી પોતે જ તો શંભુની યાત્રાએ જઈ રહી હતી અને સોમેશ્વરના શરણે જવા માર્ગમાં કરવેરો ઉઘરાવનાર આવી ચડ્યા અને દર્શન તો ન જ થયા પણ પોતે અન્ન જળનો ત્યાગ કર્યો અને એ મૃત્યુંજય મોકલેલા મૃત્યુને શરણ થઈ ગઈ. પણ ત્યારે અજ્ઞાત માનસમાં પ્રતિજ્ઞા કીધી હતી કે આ વેરો હું બંધ કરાવીશ જ. અને આ પ્રતિજ્ઞા આ જન્મમાં મીનળદેવીને સાધુઓએ જ્યારે પોતાના આ અધ વચ્ચે પાછા ફરવાના પ્રવાસની વાત સાથે વેરાની વાત કહી ત્યારે એ માનસ પટ પર ફરીથી તાજો થયો. હવે શું થશે? વાર્તા આમ તો જાણીતી પણ લાગે છે, પણ આ આખા ઘટનાક્રમમાં જે વેરાવળ અને સોમનાથની વાત છે એનું હાર્દ છે, મીનળદેવીનો હુકમ, પોતાનો પુનર્જન્મ અને પુત્રને કરવાની વાત એ રજૂઆત નહીં પરંતુ સચોટદાર હુકમ છે તે વાત સમજવા જેવી છે. આ બધી જ વાતોનું અનુસંધાન માણીશું આવતા એપિસોડમાં, એટલે કે આવતા અઠવાડિયે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ये सपना था, पर हमें सचमुच अपनी पृथ्वी को बचाना है।
1: तो श्रोता, अभी आप सुन रहे थे कार्यक्रम बिन्नी का सपना, और अब इसी कार्यक्रम के साथ आज का हमारा उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: अरे संगीता, सोलर पैनल न खावी दे, सोलर पैनल न खावी दे। यार ना, मारा बद्धा मित्रों मने कहता था, पर साचो कहो तो मैं भरोसा तो त्यारे ज करियो जारे प्रधानमंत्री जी पोते कहियो।
5: भारत सरकार का लक्ष्य सोलर पावर से बिजली बिल जीरो करने का भी है।
4: मैं मोदी जी नी बात मानी ने सोलर पैनल नखावी, हने खरेखर मारू लाइट बिल जीरो थई गयो। तमे पण आजे ज नखावी लो, तो पछी राश एनी जुओ छो। आजे ज रजिस्टर करो pmsuryaghar.gov.in पर।
6: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
7: કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો, તેને સુથારી કામ આવડતું જ નહોતું। એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો। આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા। રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી। સુથારની પત્નીએ કહ્યું, થોભો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ। અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે। ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે। નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે। સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો। એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો। આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું। તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું। એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું। સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય। વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું, તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ। એ વખતે અમે તને બચાવી નહીં શકીએ। ઊંટનું બચ્ચું નાદાન અને છકેલું હતું। તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી। એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા, તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો। એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું, ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું। તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો। સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે। પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે। ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે। અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા।
6: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો। તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં।
7: એક વખત એક ગામમાં એક ધોબી રહેતો હતો। તેની પાસે એક ગધેડો અને એક કૂતરો હતા। કૂતરો તેના ઘરનું રક્ષણ કરતો અને ગધેડો તેના કામમાં જે કંઈ ભારે કપડાં હોય તે ઊંચકવાનું કામ કરતો। ધોબી તેના કૂતરાને ખૂબ

પ્રેમ કરતો હતો. જ્યારે પણ તે ધોબીને જોતો હતો ત્યારે તે કૂતરો ધીમેથી ભસતો અને તેની પૂંછડી પટપટાવતો અને તેને વાલ કરતો અને ધોબી પણ તેના માથે હાથ ફેરવતો અને વાલ કરતો. ગધેડો આ જોઈને ખૂબ ચીડાઈ જતો અને તેને કૂતરાની ઈર્ષ્યા આવતી. તે મનમાં વિચારતો, અરે રે, મારા નસીબ કેવા છે. મારો માલિક મને તો કેવું દુઃખ આપે છે. મારી ઉપર કામનો બોજો મૂકે છે અને મજૂરી કરાવે છે. મારે પણ મારા શેઠને ખુશ કરવા માટે કૂતરા જેવું કરવું જોઈએ. હવે એક વખત ધોબીને આવતો જોઈ તેણે પણ કૂતરાની જેમ પૂંછડી પટપટાવી અને થોડું ભોંક્યો અને તેના પગ ઊંચા કરી અને તેના માલિક પર મૂકવા લાગ્યો. પણ પેલો ધોબી ગધેડાનું આવું વર્તન જોઈ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે આ ગધેડો ગાંડો થઈ ગયો છે. તેણે તેને લાકડી વડે ખૂબ માર માર્યો અને ગધેડાના રામ રમી ગયા.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી. મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટરાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે

તરીકે આ ગુવારની વાણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે. હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડુ પૂંછડું કેવું ભયંકર છે. સ્વભાવ પણ કેવો નિર્દય છે. ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવરને રાજા બનાવો છો એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગુવરની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગુવર બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિધ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવરની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવડે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું. હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ગુવડ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ગુવડ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ગુવડે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ગુવડ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે જ જંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ગુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ગુવડ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધિ ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવરની ગુફા આગળ નાખી આવો. પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવરની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવડે ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બહાણા

0: આમાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી?
1: મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું.
0: લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ઘુવડ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ઘુવડ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ઘુવડ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ઘુવડ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ઘુવડ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
2: બાળ મિત્રો, મજા પડીને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો. અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
3: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની.

અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં એ ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: ઘર ઘર સૂર્યઘર.
2: જય હિન્દ. પિછલે એક દશક મેં આપને એક બદલાવ નોટિસ કિયા. અબ ભારત આતંકવાદ કી જડોં પર કડા પ્રહાર કરને લગા હૈ. નક્સલવાદ કો તો ખત્મ હી કર દિયા હૈ. ડિફેન્સ કે હથિયાર પહેલે હમ બહાર સે મંગાતે થે, અબ રેકોર્ડ નંબર મેં એક્સપોર્ટ કરતે હૈ. અબ ભારત ચુપ નહીં રહેતા, અબ નહીં સહતા.
3: હમે ગર્વ હૈ કે પિછલે એક દશક મેં હમારી સેના તેજી સે આત્મનિર્ભરતા કી ઓર કદમ બઢા રહી.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को. तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है.
3: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था. हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।
1: पूरा रशिया का जनसंख्या कितना है बताओ? 14 करोड़ जितनी। बहुत बड़ा नंबर है ना? पर बड़ा नंबर तो ये है कि भारत में लगभग इतने ही घरों में लगे हैं नल पिछले 12 सालों में। 16 करोड़ घरों में हर दिन हर मौसम आता है नल से निर्मल जल, जिससे करोड़ों महिलाओं को पानी ढोने से तो मुक्ति मिली ही साथ गाँव में जल व्यवस्थापन की शक्ति भी मिली।
2: जल जीवन मिशन का विजन सिर्फ लोगों तक पानी पहुंचाने का ही नहीं है, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है। ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવા

0: તું કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જય હિન્દ. પિછલે એક દશક મેં આપને એક બદલાવ નોટિસ કિયા. અબ ભારત આતંકવાદ કી જડોં પર કડા પ્રહાર કરને લગા હૈ. નક્સલવાદ કો તો ખતમ હી કર દિયા હૈ. ડિફેન્સ કે હથિયાર પહેલે હમ બહાર સે મંગાતે થે, અબ રેકોર્ડ નંબર મેં એક્સપોર્ટ કરતે હૈ. અબ ભારત ચુપ નહીં રહેતા, અબ નહીં સહતા.
2: હમે ગર્વ હૈ કે પિછલે એક દશક સે હમારી સેના હૈ તેજી સે આત્મનિર્ભરતા કી ઓર કદમ બઢા રહી.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: મધમ મધમ તેરી ગીલી હસી

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી. ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી.

એ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. સિની વયે ધૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે, એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદુ કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમ્યા જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્વારકું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 ઇંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત, તને મારા વાસ્તે જે ફરિયાદો રહેશે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ, કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોઈક અમલદાર થયો હોત, પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવું તે વેચી ખાધું. તમને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા, પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસાએ લોકને ચાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર, હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના

છેડે ના રહ્યો હોત, પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે ઝડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રૂજ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે ને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાછા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી.
સમાજનો સંપાયેલો

દેવામાં ડૂબેલો. મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો, એનું કામ નહીં. મને હતું કે તું જો

તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું ભઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવું આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉશ્કીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન, મારા ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે આ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું અઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાં રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું કુંડ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ત્યાંથી થાય. લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈ જો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો, લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સેર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદળી અને ઉરેડા એમાંથી વણાતા.

એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડ્યા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈ થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાક. હું 40ની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું નભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જુતિયાવાળી કે સાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા. પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઉલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીછરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભાઈનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાક થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું.
મોરબીનો ડેમ

ઈટોને શેર જેવું શેર તણાયું, તણે આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ, ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાહે ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાં તારી ધોરી નથ જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો, કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર નથી સદતું. ને આપણ બેને ઊભા રે ના બને ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારા એ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા. જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકળાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ધૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય

વધુ બળતું હતું એ નીચેનું જ્ઞાન. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું? શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. શેખ પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 95129688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 95129688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હંમેશની માફક અમે આજે પણ આપની સમક્ષ કૃષિ ઉપયોગી માહિતી લઈને ઉપસ્થિત થયા છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમનો આજનો આપણો વિષય છે ચોમાસુ વરિયાળી પાકમાં ધરુવાળિયાનો ઉછેર. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આજના આપણા વિષય નિષ્ણાંત છે ડોક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર કૃષિ યુનિવર્સિટી મહેસાણા ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે ધરુવાળિયાના ઉછેર વિશે વાત કરીશું એ પહેલાં અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આજે ખાસ કરીને વરિયાળીનું જે ધરુવાળિયું છે તો એનું શું મહત્વ છે, એટલે શું
1: ધરુવાળિયું? એટલે કોઈ પણ પાક ખરો એને શરૂઆતના તબક્કામાં નર્સરીમાં ઉછેરવામાં આવે છે, ત્યારબાદ તેને ફેર રોપણી કરવામાં આવે છે, જેને ધરુવાળિયું કહે છે. એટલે પાકનો ઝડપી વિકાસ થાય છે.
0: બરાબર છે. તો ધરુવાળિયું શા માટે બનાવવામાં આવે છે સાહેબ?
1: ધરુવાળિયું શા માટે બનાવે છે કે પાકનો એક સરખો વિકાસ થાય તેના માટે, બિયારણનો બચત થાય છે, ધરુવાળિયાથી સારી ગુણવત્તાના રોપા તૈયાર થાય છે, તેમજ રોગ અને જીવાતનું સમયસર નિરાકરણ કરી શકાય છે, તેમજ એક સરખો વિકાસ થવાથી પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે અને નીંદણનું પણ નિયંત્રણ કરી શકાય છે.
0: બરાબર છે. એટલે એવું કહી શકાય કે જો વ્યવસ્થિત રીતે ધરુવાળિયું બનાવવામાં આવે તો જે ખેડૂત મિત્રો છે એમને પાછળ જે મુસીબતો આવે એનાથી રક્ષણ મળી શકે છે. જી સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ જે ધરુવાળિયું બનાવવાનું હોય તો એ શું કોઈ પણ જમીન પર બનાવી શકાય કે એના માટે કોઈ ખાસ જમીન તૈયાર કરવી પડે કે કોઈ ખાસ જમીન ઉપર બને?
1: ખાસ જમીન ધરુવાળી બનાવવા માટે ખાસ જમીનની જરૂરિયાત છે, કારણ કે ધરુવાળિયામાં ઊંચાણવાળી ચોમાસામાં ધરુવાળિયું કરવાનું હોવાથી જો નીચાણવાળી જમીન હોય તો તેની અંદર પાણી ભરાવાની શક્યતાઓ રહે છે, એટલે ધરુ ફેલ જવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. તેથી ઊંચાણવાળી સારી નીચાણવાળી જમીન હોય જેની અંદર નીંદણ રોગ જીવાતના અવશેષો ન હોય, તેમાં ફળદ્રુપ જમીન હોય અને પાણીની પિયતની સુવિધા નજીકમાં પિયતની સુવિધા હોય તેવી જમીન ધરુવાળિયા માટે વધારે અનુકૂળ છે.
0: બિલકુલ. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ચોમાસું વરિયાળો જે પાક છે તો એના ધરુવાળિયા વિશે, તો જ્યારે વરિયાળીનું ધરુવાળિયું બનાવવાનું હોય તો એના માટે શું વિશેષ કાળજી રાખવી પડે?
1: ધરુવાળિયાનું વિશેષ કાળજી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધરુવાળિયું જો સારું ન થાય અથવા સમયસર ન થાય તો આપણે તેમાં પાક આપણે જે આપણી આયોજન હોય તે પ્રમાણે આપણે ઉત્પાદન મેળવી શકીએ નહીં. તેથી ધરુવાળિયું બનાવતા પહેલાં જે જમીન હોય તેની અંદર અવશેષો જે ગૌણ પેદાશ હોય બીજા પાકની એનો અડધા ફૂટ જેટલો સ્તર બનાવી એને રાબિંગ એટલે બાળી દેવામાં આવે તો જે કૃમિ હોય, નિંદામણના હોય અથવા રોગ જીવાતના જે જીવાણુઓ હોય તેનો નાશ પામે છે. પછી ત્યારબાદ તેને જમીનની અંદર સાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ નાખી અને જમીન તૈયાર કરવી જોઈએ.
0: બરાબર. તમે જેમ કીધું કે ભાઈ ખાસ કરીને જ્યારે ધરુવાળિયું જે બનાવવાનું હોય એમાં ખાતર અને વર્મી કમ્પોસ્ટ નાખવાનું હોય તો ધરુવાળિયામાં આશરે કેટલું ખાતર નાખવું પડે?
1: ધરુવાળિયામાં આશરે જે સારું કોવાયેલું સાણિયું ખાતર 10-12 કિલો પ્રતિ ચોરસ મીટરે, અથવા જો વર્મી કમ્પોસ્ટની આપણા પાસે સગવડ હોય તો 2-3 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખવો જોઈએ. તેમાં જો રાસાયણિક ખાતરની વાત કરવામાં આવે તો DAP છે એ 25-30 ગ્રામ પ્રતિ ચોરસ મીટર અને યુરિયા

0: ये 10 થી 15 ગ્રામ પ્રતિ ચોરસ મીટરે રાસાયણિક ખાતર નાખવું જોઈએ. અને રાસાયણિક ખાતરનો ધરુવાડિયામાં બહુ જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જો વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો છોડનો વિકાસ થતો નથી અને છોડ બહુ દુબળા રહે છે, એટલે જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
1: બિલકુલ. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે દરેક પાક જે હોય એનો એક બિયારણ દર નક્કી કરેલો હોય છે, તો ખાસ કરીને જ્યારે આ ચોમાસું વરિયાળીનું જે ધરુવાળું બનાવવામાં આવે તો એમાં કઈ રીતે બિયારણ દર હોય છે?
0: તો બિયારણની વાત કરીએ તો આપણને જો આપણું આયોજન 1 હેક્ટર વરિયાળી વાવેતર કરવાનું આયોજન હોય તો 1 હેક્ટર માટે 10 ચોરસ મીટર એટલે કે 9 ગૂંઠા જમીનની જરૂરિયાત પડે છે, અને જેના માટે 1.5 કિલોગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ બિયારણની, વરિયાળીના બિયારણની જરૂરિયાત રહે છે.
1: જી બિલકુલ. હવે સાહેબ, આટલી ઉપયોગી માહિતી તો તમે આપી કે ખાસ કરીને કેવી રીતે ધરુવાળિયું બનાવવું જોઈએ, આ સાથે સાથે ધરુવાળિયું બનાવતી વખતે શું કાળજી રાખવી જોઈએ, બિયારણ દર વિશે પણ માહિતી આપી. હવે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે બિયારણ લેવું હોય તો એ વખતે જે નિર્ધારિત કરેલી જે સુધારેલી જાતો બહાર પડેલી છે તો કઈ કઈ જાતોનો ઉપયોગ કરી શકે?
0: એ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો સારી જાત એ જ 50% ઉત્પાદન આપણી જાત ઉપર, ખેડૂતને જાતની પસંદગી ઉપર રહેલું છે. તો વરિયાળી 2 રીતે વાવેતર કરવામાં આવે છે, ચોમાસામાં કરવામાં આવે છે તેમજ શિયાળામાં વરિયાળીનું કરવામાં આવે છે, એટલે બંને માટે અલગ અલગ જાતો શોધવામાં આવેલી હોય છે. એટલે ચોમાસું વરિયાળી માટે ખાસ કરીએ તો અમારી શરૂઆતમાં ગુજરાત વરિયાળી 12 નંબરની જાત શોધવામાં આવેલી હતી. એ જાતનું ખાસ એ ખાસિયત છે કે જે ચોમાસું અને શિયાળુ બંને ઋતુ માટે અનુકૂળ છે. જ્યારે હમણાં ગત વર્ષે એટલે છેલ્લા વર્ષમાં હાલની નવીનતમ જાત ગુજરાત વરિયાળી 3 અમારા કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવેલ છે. આ જાતના 12 નંબર કરતો આ જાતના છોડ થોડા નીચા રહે છે, ચક્કરની સંખ્યા વધારે આવે છે, ચક્કરની અંદર જે દાણા હોય છે દાણા પણ બહુ મોટા અને બોલ્ડ હોય છે, અને એકદમ ઘટ ચક્કરની અંદર દાણા એકદમ ઘટ ચક્કર હોય છે, તેથી ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળે છે. તેમજ આ જાતના છોડ થોડા નીચા રહેવાથી શિયાળાની અંદર ઝાકળ પડવાથી રોગ જીવાતનું જે પ્રમાણ વધારે હોય છે તે આ જાતનો જો વાવેતર કરવામાં આવે તો એમાં પ્રમાણ રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું જોવા.
1: કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ચોમાસું વરિયાળી જે છે એના ધરુવાળિયાને ઉછેર વિશે. જો આપ પણ ચોમાસાની આ ઋતુ આવવાની છે એના માટે જો ધરુવાળિયા બનાવવા માંગતા હોય વરિયાળીનું તો એના માટે શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે આજે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાના છે. જેમ આપણને આજના આપણા જે નિષ્ણાંત છે એમણે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને ધરુવાળિયું કેવી રીતે બનાવવું જોઈએ, એમાં શું કાળજી રાખવી જોઈએ, સાથે સાથે કયા પ્રકારનું બિયારણ આપવું જોઈએ. સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે ખરીફ ઋતુનું જ આપણે જો ધરુવાળિયું બનાવવાના હોય તો ખેડૂત મિત્રો ક્યાંથી જાગૃત થવું જોઈએ, એના માટે ધરુવાળિયું બનાવવાનો યોગ્ય સમય કયો છે?
0: ધરુવાળિયા બનાવવાનો યોગ્ય સમય જોઈએ તો જૂનનું પ્રથમ પખવાડિયું, એટલે કે જો જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાળિયું બનાવવામાં આવે તો આપણો ગુજરાતની અંદર સામાન્ય રીતે 15 જૂન પછી વરસાદ આવતો હોય, એટલે જો જૂનના પ્રથમ પખવાડિયામાં ધરુવાળિયું તૈયાર કરવામાં આવે તો પાછળના વરસાદનો પણ લાભ લઈ શકાય, અને વરસાદના વાદળછાયા વાતાવરણના એના કારણે આપણું જે ધરુવાળિયું છે એ બહુ સારું એવું ઝડપી એવી રીતેનો વિકાસ પણ થાય, એટલે જૂના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાળિયાનું આયોજન કરવું જોઈએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ અગાઉ જણાવ્યું કે ધરુવાળિયું જ્યારે તૈયાર કરાવે તો એ વખતે જમીનને ખાસ રીતે તૈયાર કરવાની હોતી હોય છે, સાથે સાથે સારા પ્રકારના બીજ આપણે વાવવા જોઈએ, લેવા જોઈએ, અને ભલામણ કરેલા બીજ લેવા જોઈએ. આ સિવાય બીજને કોઈ માવજત આપવાની રહે છે ખરી, જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે?
0: હા, બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો બીજને જ આપણે માવજત આપીએ તો જે ખેતરમાં રોપ્યા પછીના જે પ્રશ્નો આવે છે એનો આપણે સારી રીતે નિરાકરણ કરી શકીએ. એટલે ધરુવાળિયામાં બીજને વાવતા પહેલાં આપણે 24 કલાકની અંદર જો પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ તેને સાયામાં સૂકવવામાં આવે તે જેથી તેનો ઉગાવો જલ્દી થાય છે. ત્યારબાદ આ બિયારણને 1-3 ગ્રામ થાયરમ નામની જે દવા આવે છે 1 કિલો બીજના પ્રમાણે પટ આપી અને બિયારણને જો વાવણી કરવામાં આવે તો જે બિયારણને વાવ્યા પછી જે મૂળના કોવારાના અથવા બીજા કંઈ જે રોગ આવતા હોય છે તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એ થાય કે ખાસ કરીને અમુક વખત એવું

0: હોય છે કે બધી જે પ્રક્રિયા કર્યા બાદ જ્યારે ધરુવાડિયા બનાયા હોય એ વખતે જો યોગ્ય અંતર ના રાખવામાં આવ્યું હોય તો પણ ઉત્પાદનમાં ફરક પડે છે. તો એક વિષય નિષ્ણાંતની દ્રષ્ટિએ તમે શું સલાહ આપશો કે બે ક્યારા વચ્ચે ખાસ કરીને ધરુવાડિયું જ્યારે બનાવવાનું હોય તો કેટલું અંતર રાખવું જોઈએ?
1: આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. કાગજ વરિયાળીની અંદર જો તમારું એક સરખું એક સાથે જો ઉગાવો ન થાય તો આપણે જે ટ્રાન્સપ્લાન્ટિંગ અથવા જે ફેર રોપણી કરવાની છે એ આપણે એક સાથે કરી શકીએ નહીં અને પૂરતા રૂપા મળે નહીં. એટલે ધરુવાડિયા જે બનાવવામાં એમાં ખાસ બહુ કાળજી રાખવી પડે. એવા નાના ક્યારા બનાવવા જોઈએ કે જે 3 મીટર અથવા 1 મીટર લંબાઈના હોવા જોઈએ અને એકદમ સમતલ હોવા જોઈએ, જેની અંદર પાણી ભરાઈ ન રહે અથવા વધુ પડતું પાણી ન મળે એવા ક્યારા સમતલ ક્યારા બનાવવામાં આવે તો તેની અંદર ઉગાવો પણ સારો થાય છે અને પિયત પણ એકસરખું રહેવાથી તેને સમયસર પિયત આપીએ તો વારંવાર પિયત પણ આપવું પડતું નથી.
0: બરાબર છે. એટલે જો યોગ્ય રીતે યોગ્ય અંતરના ક્યારા બનાવ્યા હોય તો ખેડૂત મિત્રોને પિયતનો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય છે. હવે વાવણીની વાત કરીએ સાહેબ, તો ખાસ કરીને જ્યારે ધરુવાડિયામાં વાવણી કરવાની હોય તો એ કેવી રીતે કરવી જોઈએ?
1: વાવણીની વાત કરીએ તો ધરુવાડિયાની અંદર જે આપણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બીજને પલાળીને સીડ ટ્રીટમેન્ટ આલીને કે પટ આપીને તેને નાના નાના કેરાની અંદર સૌ પ્રથમ પૂંખી દેવામાં આવે. પૂંખી અને તેને પંજેથી વડે જમીનની અંદર ભેળવી દેવી જોઈએ. એટલે તેમાં જો જમીનમાં ભેળવવામાં ના આવે તો આનું બિયારણ સારું વજનમાં હલકું હોવાથી પાણી આપીએ ત્યારે એ તરી જાય અને એક જગ્યાએ બધું એકઠું થવાની શક્યતા રહે છે. એટલે પંજેથી વડે એ બિયારણને બરાબર જમીનમાં ભેળવી દેવું જોઈએ. ત્યારબાદ હળવું પિયત આપી ધરુવાડિયાને કરાંઠી અથવા ગ્રીન નેટનાથી ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને એ સીધો પ્રકાશ ન મળવાથી એ ઝડપી ઉગાવો થાય છે અને એક સરખો સારો એવો ઉગાવો થાય છે. અને ત્યારબાદ હળવા પિયત આપવા જોઈએ. જો ભારે પિયત આપવામાં આવે તો બિયારણ એક જગ્યાએ એકઠું થવાની અથવા વધારે ઊંડું જવાથી ઉગવાની પ્રશ્ન રહેતો હોય છે.
0: તો સાહેબ, બીજા બધા પ્રશ્નોનો તો તમે હલ આપ્યો કે ભાઈ વાવણી કેવી રીતે કરવી જોઈએ, ધરુવાડિયું કેવી રીતે બનાવવું જોઈએ, પણ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન નડતો હોય છે નીંદણનો. તો ધરુવાડિયામાં જે નીંદણ નિયંત્રણ કરવું હોય તો એ વખતે સૌથી પહેલાં તો નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવું અને નીંદણ ના થાય એના માટે શું કાળજી રાખવી?
1: નીંદણ એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ધરુવાડિયામાં જો નીંદામણ હોય તો તેની અંદર રોગજીવાતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે અને જે ધરુના રોપા છે એનો પણ વિકાસ અટકી જાય છે અને પીડા પડી જતા હોય છે. એટલે સમયસર નીંદામણ કરવું ખૂબ જ જરૂરી છે અને નીંદામણ ન થાય એના માટે જ્યારે તમે વાવણી કરી અને જ્યારે પિયત આપો છો તો પિયત આપ્યા બાદ જ્યારે વરપ થાય ત્યારે તુરંત જ પેન્ડીમિથાલિન નામની જે દવા હોય છે જેનું બજારું 3.3 કિલોગ્રામ હોય છે તો 1 કિલોગ્રામ પેન્ડીમિથિલિન દવાના જે દર છે એ પ્રમાણે જમીનની અંદર તરત જ સાટવી જોઈએ જેથી નીંદામણનો ઉગાવો થાય નહીં.
0: સાહેબ, નીંદામણ વિશે આપણે વાત કરી, હવે સાથે વાત કરી કે ધરુવાડિયું જ્યારે બનાવતું હોય ત્યારે ધરુમાં અમુક પ્રકારના રોગ આવતા હોય છે, તો આ રોગ નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
1: ધરુવાડિયાની અંદર ખાસ કરીએ તો ધરુની અંદર જે વરિયાળીનું ધરુ છે એમાં ધરુના કુવારાનો મેઇન રોગ મુખ્ય રોગ આવતો હોય છે. એ જે જ્યારે ચોમાસાની અંદર હવાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને ગરમી હોય, આ બે ગરમી હોય ત્યારે જે છોડ છે એ પીળા પડી જાય છે, પછી ઉપરથી નમી જાય છે અને છોડ સુકાવા લાગે છે અને એને એટલે તેના મૂળની અંદર કોવારો લાગી જાય છે. આને ધરુનો કોવારો કહે છે. જેના નિયંત્રણ માટે જે બજારમાં ટોબાયુક્ત દવાઓ જેવી કે કોપર ઓક્સીક્લોરાઇડ નામની દવા મળે છે જેનું 40 ગ્રામ પ્રતિ 10 લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જેને મૂળની અંદર મૂળ બરાબર ભેજાય તે રીતે મૂળની અંદર રેડવું જોઈએ જેથી મૂળના કોવારાના રોગનું નિયંત્રણ થઈ શકે.
0: આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ચોમાસું વરિયાળીના પાકમાં ધરુવાડિયાના ઉછેર વિશે. તો અત્યાર સુધીમાં સાહેબે આપણને ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અને ખાસ કરીને વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે ધરુવાડિયું બનાવતા હોય ત્યારે ધરુમાં ખાસ કરીને કયા પ્રકારના રોગ આવતા હોય છે. હવે સાથે રોગની તો વાત કરી સાહેબ આપણે, પણ હવે જીવાતો પણ ઘણી બધી આવતી હોય છે, તો એમાં ધરુમાં કયા પ્રકારની જીવાત આવતી હોય છે જ્યારે ધરુવાડિયું તૈયાર કરે?
1: ધરુની અંદર ખાસ કરીને જો નીંદામણ રહેતું હોય તો સમયસર તમે

0: અથડામણ ના કરી હોય તો તેની અંદર ચૂસિયા પ્રકારની જીવાતો આવવાનો બહુ શક્યતાઓ રહેલી છે. ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખી, થ્રીપ્સ, આ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે.
1: બરાબર. અને આ જે જીવાતો જોવા મળે છે સાહેબ, તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ?
0: ખાસ તો ધરુવાળીયાને જીવાતો મુક્ત રાખવી હોય તો નિંદામણ મુક્ત પહેલાં રાખવું જોઈએ. ધરુવાળીયું આખું નિંદામણ મુક્ત રાખવું જોઈએ. તેમ છતાં જો જીવાત જોવા મળે તો ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ, ડાઇમિથોઇડ, થાયોમેથાક્ઝામ નામની જે દવાઓ મળતી હોય છે શોષક પ્રકારની, તેનો જો છંટકાવ કરવામાં આવે તો જીવાતનું યોગ્ય આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
1: જી બિલકુલ સાહેબ, રોગ અને જીવાતના નિયંત્રણ વિશે તો વાત કરી, હવે આપણે આગળ વાત કરીએ કે જે ધરુવાળિયું છે તો એમાં ખાસ કરીને વ્હાઇટ ગ્રુપ એટલે કે મૂંડા જે આવતા હોય તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
0: મૂંડાની વાત કરીએ તો એ એક જાતનો સફેદ ડોળ હોય છે. જે છોડ સુકાઈ ગયો હોય જો એની બાજુમાંથી સહેજ પણ તમે આમ આંગળી વડે જો કૂતરવામાં આવે તો એ નીચેમાં અંદરથી સફેદ ડોળ મળતો હોય છે, જેને મૂંડા અથવા વ્હાઇટ ગ્રુપ કહેતા હોય છે. એટલે આ જો ખાસ કરીને આ મૂંડા રહે એ તમારું ધરુવાળીની આસપાસ જો લીમડાના ઝાડ હોય, વાડ હોય, તો એના કારણે એ જે એના ફુદીઓ છે એ ઈંડા મૂકી અને ડોળ જમીનની અંદર આવતા હોય છે. તો શરૂઆતમાં જ્યારે ધરુવાળીયું કરો એ પહેલાં તેના નિયંત્રણ માટે આજુબાજુની વાડ સાફ કરવી જોઈએ. કે આ સાફ કર્યા પછી જમીનની અંદર જે દાણાદાર ડોળ માટેની દવાઓ મળતી હોય, જંતુનાશક દવાઓ, એને જમીન ધરુવાળીયું બનાવતા પહેલાં જો જમીનની અંદર નાખવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે. તેમ છતાં જો તમે આ રીતના પગલાં ન લીધા હોય અને ધરુવાળીયું બનાવ્યા પછી જો ડોળનો ઉપદ્રવ જોવા મળે તો બજારમાં મળતી ક્લોરપાયરીપોસ નામની દવા કે જેનું 4 થી 5 મિલીલીટર પર લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જો ધરુવાળિયાની અંદર ડ્રેન્ચિંગ એટલે રેડવામાં આવે તો આ મૂંડાનું નિયંત્રણ કરી શકાય છે.
1: બિલકુલ. હવે સાહેબ, વરિયાળીનો જે પાક છે તો એમાં ફેર રોપણી માટે જે ધરુ તૈયાર કરવાનો હોય છે તો એ ધરુ ક્યારે તૈયાર કરવાનો હોય?
0: ધરુની બહુ અગત્યની વસ્તુ છે કે તમે ધરુવાળિયું તો બનાવી દીધું પણ એને ક્યારે ફેર રોપણી કરવી જોઈએ એ બહુ, જો સમયસર રોપણી કરવામાં આવે તો આપણો જે મેઇન હેતુ ધરુવાળિયું બનાવવાનો છે એ ખેડૂત મિત્રોનો સર થઈ શકે. તો આપણે ફેર રોપણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયાનામાં ફેર રોપણી કરવી જોઈએ. અને ફેર રોપણી કરતી ખાસ તો જ્યારે વાતાવરણ ભેજવાળું હોય, વરસાદવાળું વાતાવરણ, ત્યારે એની ફેર રોપણી કરવી જોઈએ.
1: અને સાહેબ, ફેર રોપણીનો સમય તો તમે કીધો, પરંતુ ફેર રોપણી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ જેથી કરીને એમને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી શકે?
0: ફેર રોપણી કરતી વખતે ખાસ તો જ્યારે તમે ફેર રોપણી કરવાની થાય એ પહેલાં જમીનમાં ધરુવાળિયામાં હળવું પિયત આપવું જોઈએ. પિયત આપવાથી જે છોડ તમે ઉખાડશો તો એની અંદર જે બધા મૂળ છે એ મૂળ સાથેનો આખું ધરુ છોડ ઉખાડશે અને મૂળ હશે તો જ ધરુ ચાટશે. તો ધરુવાળિયાને પિયત આપી ધરુને એ તેને ઉખાડવા જોઈએ. અને ખાસ કરીને ફેર રોપણી ઝરમર ઝરમર વરસાદ હોય ત્યારે ફેર રોપણી કરવામાં કરવી જોઈએ. અને ફેર રોપણી કરીએ જ્યારે જે જનરલી આપણે ફેર રોપણી 90 બાય 30 સેન્ટીમીટરની ચોકડી પાડી અને એની અંદર ધરું રોપતા હોય છે, તે જ્યારે ધરું રોપવામાં આવે ત્યારે એને આંગળીથી આપણે ખાડો પાડી અને બરાબર દબાવવું જોઈએ. દબાવવાથી શું થાય કે જે ખાડાની અંદર હવા ન રહે અને પાણી ભરાઈ ન રહે. પાણી જો પાણી ભરાઈ રહે તો તેની અંદર મૂળનો કોવારો લાગવાની શક્યતા રહેલી છે. આ રીતે એને અંગૂઠા વડે બરાબર દબાવવું જોઈએ. અને જો ફેર રોપણી કર્યા બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ.
1: બિલકુલ. ખરેખર સાહેબ, ખૂબ જ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી. બીજો એક પ્રશ્ન એ થાય કે જે ધરુવાળિયું છે તો એમાં કયા કયા પ્રકારની ખાસ કાળજી લેવી જોઈએ?
0: ધરુવાળિયામાં ખાસ કાળજીની વાત કરીએ તો ધરુવાળિયું જ્યારે તમે બનાવો ત્યારે જ્યારે ધરુ બીજ વાયા પછી એને ગ્રીન નેટ અથવા કરાઠીથી એ ઢાંકી દેવી જોઈએ. ઢાંકશો તો તેનો શરૂઆતમાં એનો જે ડાયરેક્ટ તડકો નહીં લાગવાથી એનો અને ભેજ ઉડી ન જવાથી એનો ઉગાવો એક સરખો ધરુવાળિયામાં જોવા મળશે. અને જ્યારે ઉગાવો બરાબર થઈ જાય ત્યારે આ ગ્રીન નેટ અથવા કરાટીને દૂર કરી

0: લેવી જોઈએ અને દૂર કર્યા પછી ધરવાડિયાની અંદર નિયમિત પાણી, જ્યારે જ્યારે પાણીની જરૂરિયાત, પાણીની ધરવાડિયાની અંદર ખેંચ પડવી ન જોઈએ, નિયમિત પ્રમાણે પાણી આપવું જોઈએ. અને સમયસર નિંદામણ, નિંદામણ મુક્ત ધરવાડિયું રાખવું જોઈએ, તેથી જો રોગ જીવાતનો પ્રશ્ન ઉભો થાય ઓછો થશે. અને જો ધરવાડિયામાં રોગ જીવાત આવી જાય તો તમે જ્યારે ફેર રોપણી કરશો ત્યારે તેના પાકમાં પણ આવશે. એટલે ધરવાડિયામાં રોગ અને જીવાત મુક્ત રાખવા જોઈએ, નિંદામણ કરવું જોઈએ અને જરૂરમાં જરૂરિયાત મુજબનું જ ખાતર ખાસ. જો વધુ પડતું ખાતર આપવામાં આવે તો છોડ પીડા પડી જાય છે અને એનો વિકાસ અટકી જાય છે અથવા બળી જાય છે એ ટાઈપના થાય. તો ખાતર પણ જરૂરિયાત મુજબનું જ આવવું જોઈએ. અને એક બીજો અમારો સંશોધનનો એક હેતુ પરથી ફલિત થયેલું છે કે જરૂરને જો 300 મેશના નાઇનોલ નેટમાં ઉછેરવામાં આવે તો જે પાકમાં પર્ણગુચ્છ નામનો જે રોગ જોવા મળતો હોય છે તો તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: બિલકુલ. તો સાહેબ, ખરેખર ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ચોમાસું વરિયાળીના પાકના જે ધરું ઉછેર છે એના વિશે તમે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. જતાં જતાં અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને કોઈ સંદેશ આપવા માંગતો હોય તો શું કહેશો?
0: સંદેશમાં એ કહે છે, તમે જો ચોમાસું વરિયાળીને જો ધરું ડાયરેક્ટ બિયારણ કરતા જો ધરુંમાં ઉછેરી અને ધરુંની જો ફેર રોપણી કરવામાં આવે તો તેની અંદર તમારો આ છોડનો વિકાસ ઓછો થાય છે, બિયારણનો બચત થાય છે અને જે તમે દાણાથી તમે જે અંતર જાળવવું જોઈએ બે છોડ વચ્ચે અથવા બે પ્લાન્ટ વચ્ચે એ જાળવી નહીં શકતા, ધરવાડિયાથી રોપણી કરવામાં આવે તો એની અંદર અંતર જાળવવાથી શિયાળાની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધારે થાય છે, તે ઓછું જોવા મળે છે. તેમજ પાકનું ઉત્પાદન પણ સારું એવું વધારે, જે ડાયરેક્ટ તમે શીડથી વાવો એના કરતાં ધરવાડિયાથી જો તૈયાર કરી અને જો વાવેતર કરવામાં આવે તો એની અંદર ચોક્કસથી તમને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે. અને એની અંદર આ રીતે જો તમે વાવણી કરવામાં આવે તો એમાં જેમ જેમ ચક્કર કાપતા થાય, જેમ જેમ ચક્કર થોડા ઘણા તમારા પાકી જાય એને જો કાપણી કરવામાં આવે અને જો રીલા રાખી અને સાયડાની અંદર સૂકવવામાં આવે તો એની એકદમ ગુણવત્તા બહુ ઊંચી ક્વોલિટીનું તમારું વરિયાળી રહે છે, તો એનો ભાવ પણ તમને બજાર ભાવ પણ સારો મળશે. અને ઉત્પાદન તમે 1 વીણી 2 વીણી 4 વીણી 5 5 6 વીણી કરવામાં આવે તો એમ તમારું ઉત્પાદન વધારે મળશે. અને તમે માર્કેટમાં જોશો તો વરિયાળીના 20 કિલોગ્રામના ભાવ 1500 થી 8000નો ભાવ હોય છે. આટલું બધું વેરિએશન કેમ હોય છે? તો જે વરિયાળીની ગુણવત્તા વધાર, લીલો રંગ હોય, જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય, કાપણી કરી હોય તો એનો ભાવ વધુ આવતો હોય છે. માટે ખેડૂતોએ આ રીતે બહુ ખાસી કાળજી રાખવા માટેની હું ખેડૂત મિત્રોને આગ્રહ કરું, ભલામણ કરું છું.
1: બિલકુલ. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને ચોમાસું વરિયાળીના પાકમાં ધરવાડિયાના ઉછેર વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. આશા રાખી કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજા અંજલી ને તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શો વિથ આરજા અંજલી. આજે તમારી માટે એક એવું પુસ્તક લઈને આવી ગઈ છું જે પુસ્તકનું નામ છે તત્વમસી, અને જેમને લખી છે એ છે ધ્રુવ ભટ્ટ. તત્વમસી નામ સાંભળીને જ તમને એવું થાય કે આ પુસ્તકમાં શું હશે. તેમણે આ લખાણ વિશે કંઈક લખ્યું છે, આપણે શરૂઆત કરીએ એનાથી. નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદા તટે રહેનારા રહેલા ગ્રામજનો, મંદિર નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટ ભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો મારી કલ્પના ઉપરાંત સમાવેશ કર્યો છે. 60 સાલની વાત પશ્ચિમ આફ્રિકાની ડોગોન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે. આ દેશને, તેની પરમ સૌંદર્યમય પ્રકૃતિને અને તેના માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઈચ્છા છે તેટલું અટન દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા માત્રમાં પણ મને માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી, જોયા હોય તો ત્યાં પણ આવો જ અનુભવ થાત એવો વિશ્વાસ ઊંડે ઊંડે છે. કિશોર અવસ્થાથી મને બે પ્રશ્નો મૂંઝવતા આવ્યા છે. જે માનવીઓ કદી પણ શાળાએ કે ગુરુ પાસે ગયા જ નથી, તેમને જ ભારતીય જ્ઞાનમાં આધારરૂપ મનાતા લખાણોને સર્જન બળ પૂરું પાડ્યું હોય અને તેને જીવંત રાખવામાં સિંહ ભાગ પણ તેમનો જ હોય તેવું મને કેમ લાગે છે? અલગ ભાષા, જુદા રીત રિવાજો, જુદા ધર્મો અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભારતીય પ્રજામાં કંઈક એવું છે જે દરેક માણસમાં સરખું જ ચડે છે. તે શું છે? આનો ઉત્તર મને કદી ક્યારેક તો મળશે. કદાચ મારી આ જિજ્ઞાસા આ લખાણનું નિમિત્ત બની હોય. આથી વધુ આ લખાણ વિશે નથી મારે કંઈ કહેવાનું, નથી કોઈ પાસે કંઈ કહેવરાવવાનું. તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શોમાં આજે એક પુસ્તકની શરૂઆત કરી રહી છું તમારી સામે,

વાંચવાની. એ પુસ્તકનું નામ છે તત્વમસી, જેમના લેખક છે ધ્રુવ ભટ્ટ. આગળ આપણે આ વાતને વધારીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો વાર્તારી વાર્તા શું. આજે હું તમારી સમક્ષ એક પુસ્તક વાંચવા જઈ રહી છું. એ પુસ્તકનું નામ છે તત્વમસી. એના લખાણ વિશે મેં એની પ્રસ્તાવના તમારી સમક્ષ રજૂ કરી અને હવે આપણે આ પુસ્તકને આગળ વધારીએ. લે, ખાઈ લે. સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે, હું ગાઢ નિંદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં, એમ સ્વર અને શબ્દ ઓળખવાનો પ્રયત્ન કરવો પડે છે. લે, ખાઈ લે. નિર્જન વનો, નિશબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલા તીત આકાશને પેલી પારથી આવતા હોય તેવા ઝાંખા પાંખા શબ્દો સ્ત્રી સ્વરના છે એટલું જાણી શક્યો. મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ પથરાળ નદી તટ પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગના ઘાઘરી પુલકા પહેરી તે ગોઠણ ભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, લે, ખાઈ લે. તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે. મહા મહેનતે હાથ ઊંચો કરીને હું તે મકાઈ લઉં છું. ધીમે ધીમે મારી સ્થગિત ચેતના જાગૃત થાય છે.

ધીરજપૂર્વક મકાઈનો એક દાણો ઉખેડીને હું મોંમાં મૂકું છું. કેટલા સમયથી અહીં પડ્યો છું તે યાદ નથી, પરંતુ એક વાત નિશંકપણે યાદ છે કે અત્યારે સાંભળેલો લે શબ્દ મારા કાને પડ્યો ત્યાર પહેલાં મેં છેલ્લે સાંભળેલા માનવ સ્વરના શબ્દો હતા, આપી દે. આપી દે અને લે વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? એક થાકેલો બીમાર માનવી ખાલી પેટે જીવતો રહી શકે એથી વધુ તો નહીં જ. છતાં આ બંને શબ્દોને સાંકળવા બેસું છું તો સમય અમાપ બની જાય છે. વર્ષો, સદીઓ, મનવંતરોની આરપાર એના મૂળ ફેલાયેલા દેખાય છે. તમે સાંભળી રહ્યા છો વાર્તા રે વાર્તા શો વિથ આરજે અંજલિ. આગળ આપણે આ વાતને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આપી દે અને લે વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ દ્વારા લખેલ તત્વમસી. પરંપરા, સંસ્કૃતિ અને સમયને સાંકળતા અંકુડા જેવા આ શબ્દો હવે બે ત્રણ શબ્દો ક્યાં રહ્યા છે? એ તો બની ગયા છે ભાષ્ય. અનાદિકાળથી અઘોર અરણ્યો, નિર્જન વગડા વાટ અને કાળબિંદ પથ્થરોની પાર વહી રહેલા પરમ પારદર્શક જળની જેમ જ આ બે શબ્દો સનાતન કથા બની વહેતા રહ્યા છે. કિનારે ઝૂકેલી વનરાજી, રંગબેરંગી પાંચીકા જેવા ગોળ પથ્થરોથી છવાયેલો કિનારો અને સૃષ્ટિના સર્જન સમયથી અબોલ ઉભેલી ટેકરીઓ, વચ્ચે અવિરામ વહી રહેલા નિર્મળ જલ, આ બધાની સાક્ષીએ જેને આદિ નથી અંત નથી તેવી કોઈ મહાકથાની જેમ આ શબ્દો આપી દે અને લી અનાદિ અનંત બની આટલામાં જ ક્યાંક વહેતા હોય છે. મેં મકાઈ પરથી ધ્યાન ખસેડીને તે આરપાર તરફ નજર કરી. કોણ હશે આ વનકન્યા? બોલવાનો પ્રયત્ન કરું છું તો ગળું ભરાઈ આવે છે, સાથે સાથે આંખો પણ. જળજળિયા પાછળ આશા દ્રશ્યો દેખાય છે. વિગત સમય જાણે પુનર્જીવિત થતું હોય તેમ બધું જ ફરીથી ભજવાતું જોઈ શકું છું. જીવન કેટલી ટૂંકી અને સાંકડી કેડી પર ચાલ્યું જાય છે તેનો અનુભવ આ કાળાંતરોથી વહી રહેલા મહાજળ પ્રવાહ પાસે પડ્યો કરી રહ્યો છું. બંને શબ્દોને સાંકળતા સમયને લયબદ્ધ કરવા પ્રયત્ન કરું છું તો હજુ ગઈકાલે જ બનેલા બનાવોની જેમ બધું જ નજર

સમક્ષ આવીને ઊભું રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી ધ્રુવ ભટ્ટ દ્વારા લખી નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

આટલું વાંચીને ડાયરી બંધ કરું છું તો થોડી વાર વિચારમાં પડી જવાય છે. આ નિર્જન પતરાળ કિનારા પર પોતાની રહી સહી મૂડી મૂકતો હોય તેમ થેલીમાં લપેટીને સપાટ પથ્થર પર તે આ ડાયરી, થોડા પત્રો અને ફોટાઓ મૂકીને ચાલી નીકળ્યો. તેણે જેનો ત્યાગ કર્યો તેને સ્વીકારીને સાચવવાની મને આજ્ઞા છે. ઋણાનું બંધનને કોઈ નામ નથી હોતું, તેનું હોય છે માત્ર ઋણ. પરાપૂર્વથી ચાલી આવતી આ રીતે આ ઋણ મારે નિભાવવાનું છે. આ માટે હું રોજ સવારે અહીં બેસીને ડાયરી પત્રો ફોટોગ્રાફ વાંચીને જોઈને આપી દે અને લે વચ્ચેના સમયનું એકાદ તંતુ સાંકળી આપવાનો પ્રયત્ન કરીશ. તેણે પોતાનું નામ ડાયરીમાં ક્યાંય લખ્યું નથી, નથી આ પત્રોમાં ક્યાંય તેનું નામ. મેં તેને જોયું જરૂર છે. છેક 6-7 વર્ષનો હતો અને પુલ પરથી પસાર થતી ટ્રેનની બારીમાંથી ડોકિયા કરતો હતો. ત્યારથી તેને હું ઓળખું છું. વચ્ચે ઘણા વર્ષો તે વિદેશ રહ્યો, તે આ ડાયરી પરથી જાણ્યું. તે પાછો ફર્યો ત્યારે ટ્રેન બારી અને તેની જિજ્ઞાસુ આંખો બધું પહેલાં જેવું જ મેં જોયું. હા, તેની મુખરેખા, વાત કરવાની, સમજવાની રીત અને વર્તનમાં મને ઘણો ફરક લાગ્યો. એક પળ તો મને એવું લાગ્યું કે વતનમાં પાછા ફરવું તેને ગમ્યું નથી. પણ એ બધી વાત છોડીએ, મારે તો તમને લઈ જવા છે એક અજાણ્યા પ્રદેશમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત. તે રાત્રે હું 18 વર્ષે આ દેશમાં પાછો ફરતો હતો, પરંતુ આટલા લાંબા સમયે સ્વદેશ પાછા ફરનારને થવી જોઈએ તેવી લાગણી મને થતી ન હતી. પ્રોફેસર રુડોલ્ફે આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે જ્યારે મારું નામ સૂચ્યું ત્યારે મને જરા અણગમો થયેલો. યુનિવર્સિટીની જિંદગી કે લ્યુસીનો સાથ, બંનેમાંથી એક પણ છોડવું તે મારે મન સજા જેવું હતું. બગડામાં જઈને રહેવું એ કાંઈ રુચિકર કામ તો ન જ કહેવાય. ખરેખર તો આ પ્રોજેક્ટ તુષારને સોંપવો જોઈએ. હજી પણ તેને સોંપાય તો સારું, મને નહીં ફાવે. મેં દલીલ કરી જોઈ. વર્ષોથી વિદેશમાં વસ્યો હોવા છતાં તુષાર

અંદરથી દેશ તરફ ખેંચાણ અનુભવતો હતો તે મને ખબર હતી. મારા મતે આવું કંઈક થવું તે લાગણી વેળા હતા. હું તો માનવ સંસાધન વિકાસનું પ્રખર હિમાયતી. માણસની ખૂબીઓ પારખીને તેનામાંથી મહત્તમ ઉત્પાદકતા સિદ્ધ કરવી એ મારું કામ. આદિજાતિઓ પાછળ કે બીજી કોઈ શોધખોળ પાછળ ભટકવું, તેમાં કોઈ ઉત્પાદકતા સિદ્ધ થતી હોય એવું મને ન લાગતું. હા, લ્યુસીને આવું બધું બહુ ગમે, પરંતુ તેના લેખો છપાય કે શોધખોળનો રોમાંચ અનુભવાય તે મજા પૂરતું જ, એથી વધુ નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

ફાવશે, તને ફાવશે જ, પ્રોફેસરે મારી દલીલોને તોડી પાડતા કહેલું. મને બરાબર ખબર છે કે મારે તને જ મોકલવો છે, તુષારને નહીં, તને જ, બરાબર? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમાંથી. સર, મેં બને તેટલી નમ્રતા દાખવતા કહેલું, તમે આવું માનો છો તેનો મને આનંદ છે, પરંતુ જન્મે ભારતીય હોવા છતાં હું ભારતમાં બહુ રહ્યો નથી. એમાંય આદિવાસી વિસ્તારમાં તો હું ક્યારેય ગયો પણ નથી. બુઢા પ્રોફેસરે પોતાને વિશ્વાસ ન આવતો હોય તેમ મારા સામે જોઈ અને માથું ધુણાવતા કહેલું, એ જે હોય તે પણ તું જાય છે, ચિંતા તારે કરવાની નથી. મેં સુપ્રિયા ભારતીયને બધું સમજાવી દીધું છે, તું એકવાર તેની પાસે પહોંચી જા. છેલ્લા 6 માસથી ભારતની કોઈ સુપ્રિયા ભારતીયના પત્રો આવતા, એકાદ વખત કોમ્પ્યુટર ફ્લોપી પણ આવેલી. આટલી વાતથી પ્રોફેસર રુડોલ્ફ ભલે સુપ્રિયાથી પ્રભાવિત થઈ ગયા હોય, મને બહુ આશા નથી. આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી સુપ્રિયા ભારતીય એટલે ખાદીના કપડાથી લદાયેલી 60-65 વર્ષની ચશ્માધારણી, સ્વયંસેવકોથી વીંટળાઈને ગાંધી બાપુને નામે ભાષણો આપતી સ્ત્રી, અમારા મને દોરેલું સુરેખ ચિત્ર અને તે સાચું હોવા વિશે મને રજમાત્ર પણ શંકા ન હતી. રુડોલ્ફનું મન ન દુભાય એટલા ખાતર હું કંઈ બોલ્યો નહીં, પણ મેં પૂછ્યું તો ખરું જ, સુપ્રિયા સાથે કામ કરવું જરૂરી ગણાશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર.

સાથે કામ કરવું જરૂરી ગણાશે? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જરા પણ નહીં, પ્રોફેસર બોલ્યા. તું તારી રીતે જ કામ કરજે. પછી ઊભા થઈને મારી પાસે આવ્યા, મારા ખભે હાથ મૂક્યો અને આગળ કહ્યું, સુપ્રિયા તને આદિવાસીઓ સાથે ભળવામાં મદદરૂપ થશે. એકવાર તું એ લોકો સાથે ભળી જાય, તે બધા તને પોતાનું માનવા માંડે, ત્યારબાદ જ તું તેમની સંસ્કૃતિ વિશે જાણી શકશે. ત્યાં સુધી માત્ર માહિતી ભેગી કરવાથી વિશેષ કશું થશે નહીં. આઈ વોન્ટ યુ ટુ સીટ વિથ ધેમ, ટુ હેવ ડાયલોગ્સ વિથ ધેમ એન્ડ ટુ ડુ પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન. મારી પાસે આનો કોઈ જવાબ ન હતો. મેં જરા મૂંઝવણભર્યા સ્વરે કહ્યું, એચઆરડીનું કામ હોત તો હું સહેલાઈથી કરી શકત. આ વિષય મારા માટે નવો છે. મને તો શરૂઆત કેમ કરવી તે પણ ખબર નથી પડે. સાવ એકડે એકથી શરૂ કરવાનું થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

એકડે એકથી શરૂ કર, તું ત્યાં નાનકડી શાળા શરૂ કર અને રહે. તારે આદિવાસીઓ વચ્ચે રહેવાનું, તેમની રોજિંદી બાબતો સમજવાની, નોંધવાની અને એ ડાયરીની નકલ મને મોકલતા રહેવાનું. બસ આ થશે તારો રિપોર્ટ. આવા અડઘણ રિપોર્ટ ખાતર એ ધૂની પ્રોફેસરે યુનિવર્સિટી પાસે કેટલાય ડોલરનું અનુદાન મંજૂર કરાવ્યું હતું. પ્રોફેસર એક બે વખત ભારત આવી ગયેલા. એના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશે તે શું સમજીને પાછા ગયા હશે તે મને ખબર નથી, પણ તેમણે ભારતીય શિક્ષકો અને સમાજના સંબંધો પ્રત્યે ખાસ લાગણી છે તે મને બરાબર ખબર હતી. ખેર, આદિવાસીઓ અને કોઈ ખાદીધારીણી સુપ્રિયા બાપ ભારતીય વચ્ચે રહીને થોડી નોંધો લઈને ભાગી આવવાનું કંઈ ખાસ અઘરું નહીં પડે. મારા એકાદ બે પત્રો મળતા જ રુડોલ્ફ મને પરત બોલાવી લેશે. સદનસીબે તુષાર મુંબઈ સુધી મારી સાથે આવ્યો. તે તો મુંબઈ ઉતરતા જ નાચી ઉઠેલો. કે ચાલ યાર, આપણી સ્કૂલ જોઈ આવીએ. સ્ટુપિડ, મેં કહેલું. ખોટા લાગણી વેળા છોડ, જોઈએ તો જીવન જીતવાની કળા વિશે બે લેસન આપી દઉં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

ભાઈ, તુષારે નાટકીય ઢંગથી કહ્યું, આપણે તો જેવા છીએ તેવા સારા છીએ. તમે સીધા આવો તમારા સુપ્રિયાજીને દેશ. જોઈએ તો આજ રાતની ગાડીની ટિકિટ કન્ફર્મ કરાવી દઉં. ખરેખર તુષારે તેમ કર્યું. રાત્રે મને સ્ટેશને મૂકવા આવ્યો ત્યારે કહે, યાર, માણસ મટી જવાથી કોઈ ફાયદો નથી. થોડી વાર લાગે કે આપણે કંઈક છીએ, બસ બીજું કશું નહીં. મને તો બધું યાદ આવે છે, આપણી નિશા, પેલા ટીચર, સિસ્ટર એસ્થર. ખરેખર મજા હતી એ દિવસોમાં, કહેતા તેનો અવાજ

યાદ કર્યા કર એ દિવસો અને બેસી રહે. મેં કહેલું, દુનિયા ક્યાંની ક્યાં નીકળી જશે તે જોતો રહે છે. ટ્રેન ઉપડી અને તે ગયું. અત્યારે રાત્રે 11 વાગે પણ તે શાળાના બંધ મકાન પાસે કાર રોકવાનો, થોડીવાર ત્યાં ઊભો રહીને સિગરેટ ફૂંકવાનો અને પછી ઘરે જવાનો એની મને ખાતરી હતી. જે હોય તે તુષારના વિચારો પડતા મૂકીને હું માનવ સંસાધન વિકાસની પ્રયુક્તિઓનું પુસ્તક વાંચતો ક્યારે ઊંઘમાં સરકી પડ્યો તે પણ ખ્યાલ ન રહ્યો. આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળની વાત હું મારા આવતા એપિસોડમાં આગળ વધારીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ जो आरजे एआर अने तमे सांभळी रह्या छो रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आप सौनो એટલે કે સમુદાયિક રેડિયો સ્ટેશન પરનો આ કાર્યક્રમ। શ્રોતા મિત્રો, ભાષા સાહિત્યની વાત હોય અને સમુદાયની વાત હોય ત્યારે ઉત્તર ગુજરાતની મહદ અંશે કહેવાતી આ તળપદી ભાષાના સાહિત્યની સાથે સાથે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓને પણ હું આપ સમક્ષ લઈ આવું છું। ક્યારેક અનુવાદ ગુજરાતીમાં થયો હોય અને એવા ઉત્તમ સાહિત્યને પણ જો મારી સમક્ષ રજૂ કરવામાં આવે ને તો હું વહેલામાં વહેલી તકે તમારા સુધી મારા સ્વરમાં પહોંચાડવાની કોશિશ કરું છું। મેં આપ સૌને સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત બોરસલ્લીની પાનખર આ સુંદર મજાની નવલકથા આ સ્ટેશન પરથી પ્રસારિત કરી અને મારા અવાજમાં આપ સૌએ અને મુગ્ધ મને માણી છે। ખૂબ જ સુંદર પ્રતિભાવો આપ સૌના સાંભળ્યા અને એટલે જ એવા સુંદર મજાના સામાજિક સાહિત્યકાર હું તો કહીશ કે સમાજના અનુભવ, લાગણી અને સંબંધોને વણીને જેમને શબ્દોમાં નિરૂપ્યા છે એવા સુધામૂર્તિની બીજી નવલકથા ડોલર વહુ કે જેનો પણ ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે એને હવેથી આપ સૌ સમક્ષ રેડિયો પાલનપુરના માધ્યમથી પ્રસ્તુત કરીશ। આજે આપણે શરૂઆત કરીએ છીએ આ સુંદર મજાની નવલકથા, પરંતુ હવે સમય થયો છે ગીતનો। ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

સ્કોલર બહુ સુધામૂર્તિ લિખિત અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાને તમે માણશો મારા એટલે કે આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધામૂર્તિએ જેને અર્પણ કરી છે જયશ્રી દેશપાંડેને. તેઓએ લખ્યું છે, દેશ છોડે 25 વર્ષના વહાણા વાઈ ગયા હોવા છતાં દેશની માટીની મહેક દરેક શ્વાસમાં ટકાવીને ડોલર વહુ બની નથી તેવી મારી વહાલી બહેન જયશ્રી દેશપાંડેને આ નવલકથા અર્પણ કરું છું. સુંદર મજાની આ અર્પણ પ્રસ્તુતિ બાદ સુધા મૂર્તિએ આ પુસ્તકના આમુખમાં કેટલીક વાતો લખી છે, એ પણ આપણે સૌએ માણવી જોઈએ. મારી કન્નડ ભાષાની નવલકથા ડોલર વહુ તેના ગુજરાતી સંસ્કરણને આજે રજૂ કરતા મને અનેરો આનંદ થાય છે. આ રચનાનો અનુવાદ હિન્દી, અંગ્રેજી, મરાઠી, મલયાલમ, તમિલ તથા તેલુગુમાં થઈ ચૂક્યો છે અને જી ટીવી પર ડોલર વહુ નામે એક શૃંખલા પણ પ્રસારિત થયેલ છે. આજે તો માયસોર યુનિવર્સિટીમાં બીએ, બીએસસી અને બીકોમના અભ્યાસક્રમમાં તે પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પણ પ્રાપ્ત કરી ચૂકી છે અને 8 જેટલી આવૃત્તિઓ અત્યાર સુધીમાં તેની બહાર પડી છે. આ કથાની વિષયવસ્તુ સમકાલીન હોવાના કારણે ખૂબ લોકચાહના પામી છે. હજુ પણ એમને આમુખમાં ઘણી વાતો લખી છે, પણ એ હું કહીશ આ ગીતના વિરામ બાદ. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

સુધામૂર્તિ આમુખમાં લખે છે, આ નવલકથાનું ગુજરાતીમાં પ્રકાશન કરવા માટે હું શ્રી ચિંતન શેઠની ઋણી છું. ગુજરાતીમાં તેનો અનુવાદ કરનાર શ્રીમતી સુધા મહેતાની પણ હું આભારી છું. તેમણે મારી રચનાના મૂળ તત્વને ગુજરાતી રંગોમાં ઢાળી છે. વાચક મિત્રો, છેવટે તો તમે જ મારા કામના ન્યાયકર્તા છો, સાથે સાથે તમે જ મારા પ્રેરણા સ્ત્રોત પણ છો. તમારા વિના મારું લેખક તરીકે કશું અસ્તિત્વ ન હોઈ શકે. સુધા મૂર્તિ, બેંગ્લોર, ઓક્ટોબર 2004. સુંદર મજાના આ આમુખમાં સુધા મૂર્તિએ સાહજિકતાથી પોતાની વાતને રજૂ કરી છે. અને સુધા નિખિલ મહેતા, કે જેઓ આ પુસ્તકને ગુજરાતીમાં આપણા સૌ માટે લઈ આવ્યા છે, તેમણે પણ પોતાની અનુભૂતિ લખી છે. અને એમાં તેમણે લખ્યું છે, શ્રીમતી સુધા મૂર્તિનું નામ જ પહેલા સાંભળ્યું હતું અને થોડા છૂટા છવાયા લખાણો વાંચ્યા હતા. ડોલર વહુનો અનુવાદ કરવાની આ તક મળી ત્યારે જ જાણ્યું કે તેઓ આપણામાંના એક હોવા છતાં કેટલા વિશિષ્ટ છે. આ મૂળ કન્નડ ભાષામાં લખાયેલ નવલકથામાંના અનુભવોને વાંચીને ગુજરાતના લોકો પણ આ જ રીતે એને જોશે. હા હો, આ તો અનુભવ જાણે અમારા જ પેલા એક ભાઈ કે બહેનને થયેલો અનુભવ છે એમ માનશે. અનુવાદકની અનુભૂતિ આ પુસ્તકમાં લખી છે, એટલે કે સુધા નિખિલ મહેતાએ. આપણે સાંભળી રહ્યા છીએ ડોલર વહુ સુધા મૂર્તિની નવલકથાની શરૂઆત. અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌ સમક્ષ દરરોજ આ નવલકથાના અંશો સાથે ઉપસ્થિત થઈશ. લેખક લખે છે કે પોતાના અનુભવોને સામાજિક સ્તરથી જોવા, નિરીક્ષણ, પરીક્ષણ અને વિશ્લેષણની વિધિઓમાંથી પસાર કરવા અને પછી તે બધાને માનવતાપૂર્ણ રીતે સાંકળીને તેનું સુંદર રસપ્રદ નિરૂપણ કરવું, તે ખૂબ જ ક્રિએટિવિટી માંગી લે ને તેવું કાર્ય છે. સુધાબહેને એવી સરસ રીતે તે પાર પાડ્યું છે. ડોલર વહુની વાતો અને અનુભવો વગેરે સુંદર જ નથી, પણ જાણવા અને સમજવા લાયક છે. તેમાંથી શીખી લેવા જેવી તે બાબત છે. સરળ ભાષા, સમકાલીન પરિસ્થિતિનું યોગ્ય નિરૂપણ તથા માનવતાપૂર્ણ અભિગમ એ ડોલર વહુના આ મુખ્ય લક્ષણો છે. આર આર શેઠની કંપનીના શ્રી ચિંતનભાઈએ અનુવાદની આ તક લેખિકા એવા સુધા મૂર્તિના અનુમોદનથી સુધા નિખિલ મહેતાને આપી, તેઓના તે અત્યંત આભારી છે. અને વાચકો પણ ડોલર વહુને આવકારશે તેવી અપેક્ષા સાથે આ પુસ્તક છપાયું હતું. અને આજે મને પણ અપેક્ષા છે એક આરજે તરીકે ને તમારી સમક્ષ ગુજરાતી ભાષાના સુંદર મજાના અનુવાદિત પુસ્તકો અને સાહિત્યને લઈ આવવા માટે મને પણ જે ઇજન જોઈએ ને એ મળી રહે છે. અને એટલે આ સુંદર મજાનું પુસ્તક હું આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ પુસ્તકને રજૂ કરવાની પ્રેરણા મને આપી હતી એ શ્રીમતી વર્ષાબેન અનિકેત ઠાકરે. તેઓ લાઇબ્રેરિયન છે અને આપણા એટલે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પુસ્તકાલયના લાઇબ્રેરિયન તરીકે તેમણે આ પુસ્તકને મને સજેસ્ટ કર્યું હતું. એટલે હું પણ મારી અનુભૂતિ મુજબ તેમનો આભાર વ્યક્ત કરું છું. અને હવે

ગીતના વિરામ બાદ આપણે શરૂ કરીશું પ્રકરણ એક, ડોલર વહુ પુસ્તકનું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા.

પ્રકરણ એક. પ્લેટફોર્મ પર ઊભો ઊભો શ્યામ ખૂબ અધીરો થઈ ગયો. અમદાવાદથી મુંબઈ જતા ગુજરાત મેલનું ક્યાંય નામો નિશાન ન હતું અને તેનો ભાઈ ગિરીશ પણ ક્યાંય દેખાતો ન હતો. હું તમારા માટે કોઈ મેગેઝિન લઈ આવું, એક જ મિનિટ, કહીને ગિરીશ ક્યાંક અલોપ થઈ ગયો હતો. અને એ વાતને અડધો કલાક તો થઈ ગયો હતો. તમે સાંભળી રહ્યા છો ડોલર વૌ નવલકથા, જેના લેખક છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. ખૂબ જ અકળાઈને એણે પોતાની કાંડા ઘડિયાળ તરફ જોયું. હાશ, છેવટે પ્લેટફોર્મ પર ટ્રેન ધીમે ધીમે પ્રવેશ તો કર્યો. તેના મનને જરા રાહત થઈ. જોકે ચિંતાઓ તો કંઈ ટળી ન ગઈ. વલસાડ વિશે તેણે સાંભળ્યું તો હતું, પણ કદી ત્યાં ગયો ન હતો. કેવું હશે વલસાડ, શી ખબર? સુંદર મજાની આ પરિભાવના સંકલ્પના એના મનમાં છે અને એ નવી જગ્યાએ જઈ રહ્યો છે. ત્યારે આ વ્યક્તિને કેવા અનુભવ થશે એ વાત પણ આપણે માણીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આમ તો આ પ્રવાસ માટે તેને ઉત્સાહ નહોતો, તેમ નહીં, પણ તે સાથે સાથે થોડો ભયભીત પણ હતો. જાણે પોતાના માતા પિતાનું ઘર છોડીને કોઈ નવોઢા પતિ સાથે પહેલીવાર ઘર માંડવા જતી હોય તેમ શ્યામનું મન આળું થઈ ગયું. અમદાવાદની બહાર એણે કદી પગ મૂક્યો જ નહોતો, સિવાય કે નાના નાના પ્રવાસોમાં તેણે કપડવંજ, મહેસાણા અને ગાંધીનગર જોયા હતા. અને આજે પોતે છેક વલસાડ ખાતે નોકરીએ ચડી જવા માટે અહીં ઊભો છે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર, જેના લેખિકા છે સુધામૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ, અને મારા સ્વરમાં એટલે કે આરજે યારના સ્વરમાં તમે સાંભળી રહ્યા છો. તે પહેલી જ નોકરી હો કે, એટલે કેવી રીતે તેને ના પાડી શકાય? જ્યારે આવી સારી નોકરી મળે રાષ્ટ્રીયકૃત બેંકમાં ટેકનિકલ ઓફિસરની, જેવી તેવી નહીં તો તે પકડી જ લેવી જોઈએ ને. પછી ભલે ને અજાણ્યા વલસાડ જેવા સ્થળે તેના માટે રહેવા જવું પડે. ક્યાંકથી ગિરીશ આવી ચડે અને શ્યામના વિચારો ઘેર વિખેર થઈ ગયા. અરે મોટા ભાઈ જુઓ, ટ્રેન તો આવી ગઈ ને, શું આમ તમે ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા? હે, લાવો હું તમારો સામાન ઉચકી લઉં. વિચારોમાં તો ક્યાં ખોવાઈ ગયો હતો, પણ માણસ પોતાની જાતને જ્યારે નવા સ્થળ ઉપર લઈ જાય છે, નવા સંબંધોની વાત, નવી વસ્તુઓ સાથેનો મેળાપ અને વાતાવરણ, અહેસાસ, આ ઝાડ પાંદડા અને જમીનનો રંગ પણ બદલાતો હોય છે. અને લોકો કહે કે એડજસ્ટ તો થઈ જવાય, આવા જ કંઈક વિચારો આ શ્યામના મનમાં પણ હતા, ખરું ને? પરંતુ આ બધી જ વાતો ધીમે ધીમે ક્યાં સુધી પહોંચશે એ તો આપણને આગળ જ ખબર પડશે. આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર, રેડિયો પાલનપુર પર. ગીતને પેલે પાર હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગિરીશ પણ ખરેખર આખો વખત આગો ને પાછો અહીં તહીં ફર્યા જ કરે, જાણે પોતે મધમાખી ન હોય, ક્યાંય સ્થિર રહે જ નહીં ને. પોતાની જગ્યા મળી જતા શ્યામ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. થોડી વારમાં ટ્રેને ગતિ પકડી અને ગિરીશ ઘણો પાછળ રહી ગયો. તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર બહુ નવલકથા, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં. ભગવાન જાણે આ વર્ષે કેવો વરસાદ આવશે. ગયે વર્ષે જ તો એટલો ભારે વરસાદ હતો કે ઉકાઈ ડેમનું તળાવ ભરાઈ ગયું. એટલું જ નહીં, ઉભરાઈએ પણ ગયું હતું. યાદ છે, એક સજ્જન બોલ્યા, અરે કાકા, ગયા વર્ષની વાત ક્યાં કરો છો? તેને આગલા વર્ષે તો ગયા વર્ષથી એ વધુ વરસાદ નહોતો આવ્યો. એ ને શું મુશળધાર વરસાદ, એ ને કાંડાધાર હતી, વાત જ મૂકી દો. ખરેખર એ જોવા જેવી હતી. અમારે ત્યાંની ઝાંઝરીના ધોધના પાણી તો ખાંગા થયા. ને વળી તેની તાકાત તમે જોઈ હોય, ઘોડાપુર જ જોઈ લ્યો, જાણે આહ શું અદ્ભુત દ્રશ્ય હતું. સાચે જ અતિ સુંદર. બીજા સજ્જન તો જાણે કવિતામાં જ ખોવાઈ ગયા. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આ બધાની વાતો કંઈક અદ્ભુત હોય છે, અને આવો જ લાવો શ્યામ પણ માણી રહ્યો હતો. વાતને આગળ વધારીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

श्रोता मित्रों, डॉलर वहू सुधा मूर्ति, समाज सेविका, साहित्यकार, सुंदर मानवीय संबंधों ने आम निरूपण करे। कन्नड़ ने तेलुगु भाषा के तमिल भाषा में अनुवादित थेली आ नवलकथा गुजराती में पण आपणे एटली ज आत्मसात करनारी लागे अने आपणा जेवी ज लागी रही छे, खरुं ने? तमारे आ नवलकथानो आगळनो भाग ए माणवा माटे आ पछीना एपिसोडमां मारी साथे जोडावुं पड़शे। પરંતુ ત્યાં સુધી તમે મને પ્રતિભાવો મોકલી શકો છો 90.4 મેગાહર્ટ્ઝ પર, અને એ પ્રતિભાવ મોકલવા માટે તમારે 95-12-99-66-88 પર મારો સંપર્ક કરવાનો રહેશે। શ્રોતા મિત્રો, આ સાથે તમે અમારી સાથે જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક પર, અને ઈમેલ થકી radiopalanpur@gmail.com પર। અને તમે જો પોતાના એન્ડ્રોઇડ ફોનમાં અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશો, તો ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે સંપર્ક અને જોડાણ કરી શકશો। ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો, નવી વાત અને આ વાર્તાના અનુસંધાન સાથે। આરજે યાર ફરી મળશે ચોક્કસથી। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા હૈ.
0: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: ઘર સૂર્ય ઘર.

છાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. સિની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમ્યા જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારનું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં

આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત, પણ ક્રમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના? પણ ભતીભાઈ, સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવું તે વેચી ખાધું. તમને એવું ચેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ, પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા, સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસા એ લોક નથી હાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક હુસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઊંચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાત દન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે ઝડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું, તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂધતું રૂદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું છે? ને પેલા ઘર ગામના કબૂતરો એ પાસે આવે છે કે

બધા આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું અને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં ડાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું અઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો. ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા એ લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય લેંબોળીને.

વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘીપાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહ્યો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદળી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું, પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડ્યા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને 2-3 કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને પજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈ થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આવી.

આપણી તો નાતરિયા નાક. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માદા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે, પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઠા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠ્યું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું, મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કે સાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીછરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ, દોષ કોનો? જેવા આપણા નસીબ, મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા, જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાક થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ. એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી નથ જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો, કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર નથી સદતું. ને આ પણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ 1,00,000 રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને 12 વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે.

જમાનો બદલાયો અને શહેરમાં ઓસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળીશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાચ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારા એ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું, લાંબી વાતના ગાલ્લા થાય. ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગન

0: મમતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપણે વાત કરતા હતા ગુજરાતના અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. આગળ આપણે વાત કરીએ અસાઈટ ઠાકર વિશે. અસાઈટ ઠાકર કે જેમણે ભવાઈને દેશ વિદેશમાં આટલું પ્રસિદ્ધ કર્યું છે અને ગુજરાતની ઓળખ બની છે આ ભવાઈ. હવે આપણે વાત કરવાના છીએ સંત પ્રાણનાથ વિશે. પ્રણામી સંપ્રદાયનું આજે તો ગુજરાતમાં બહુ વર્ચસ્વ નથી, પરંતુ એક સમયે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહુ મોટો વર્ગ હતો. બુંદેલખંડના રાજા છત્રસાલથી માંડી ગાંધીજીની માતા પુત્રીબાઈ સુધી અનેક લોકો તેના અનુયાયી હતા. આ પ્રણામી સંપ્રદાયના પ્રણેતા તે સંત પ્રાણનાથ. દિવાન પદું ઠુકરાવીને સંત બનેલા. બધા ધર્મોમાં સારા તત્વોને સ્વીકારીને તેમણે સાંપ્રદાયિક સદભાવનો ઉપદેશ આપ્યો, જેને કારણે તે નિષ્કલંક બુદ્ધ તરીકે ઓળખાયા. પ્રાણનાથનું મૂળ નામ મહારાજ કેશવલાલ ઠક્કર હતું. તેમનો જન્મ 6 સપ્ટેમ્બર 1618 રોજ જામનગરમાં થયેલો. એમના પિતા કેશવલાલ જામનગર રાજ્યના દિવાન હતા. કેશવલાલને અનુક્રમે શ્યામલ, ગોવર્ધન, હરવંશ, મહારાજ અને ઉદ્ધવ એમ 5 પુત્રો હતા. મહારાજના લગ્ન બાળવયે જ બાઈજુરાજ નામની એક કન્યા સાથે થઈ ગયેલા. મહારાજના સંન્યાસ ગ્રહણ કર્યા બાદ બારજુબાઈ તેમની સાથે જ ગયેલા અને કાર્યમાં સાથ આપેલો. 12 વર્ષની ઉંમરે મહારાજે નિજાનંદ સંપ્રદાયના સ્વામી દેવચંદ્રના પ્રવચનથી પ્રભાવિત થઈ અને નિજ નામ મંત્ર ગ્રહણ કરેલો. ત્યાર પછી તેમના મોટાભાઈ ગોવર્ધનનું અકાળે અવસાન થતાં મહારાજની આ વૈરાગ્યની ભાવના વધારે બળવંત થઈ. મહારાજને ગાંગજી નામના એક ગુરુભાઈ હતા. ગાંગજીના ભાઈ ખેતાભાઈ વેપાર માટે બગદાદ ગયેલા, પરંતુ ત્યાં તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવી અને સુલતાને તેમણે કેદ કરેલા. સ્વામી દેવચંદ્રએ ખેતાભાઈને સ્વદેશ પાછા લાવવા માટેનું કામ મહારાજને સોંપ્યું. કેવી રીતે પાર પાડ્યો મહારાજે આ કામ જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

સમય આરબ દેશો સાથે બધો વ્યવહાર જળમાર્ગે થતો. મહેરાજ જામનગરથી સિંધના નગર અઠા પર પહોંચ્યા. ત્યાંથી કોગ, મસ્કત, અબ્બાસ બંદર, બસરા થઈને બગદાદ પહોંચ્યા. 40 દિવસની આ યાત્રામાં તેમને અનેક લોકોને મળવાનું થયું. તેમની સાથે વિચાર વિનિમય કર્યા. 4.5 વર્ષ સુધી મહેરાજ અરબસ્તાનમાં રહ્યા. ઇરાકની સુલતાનને મળીને ખેતાબાઈની સંપત્તિ પાછી મેળવી. સાથે સાથે નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પણ કર્યો. પોતાના પ્રવચનોમાં ઇસ્લામ ધર્મ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લીધા. તેમણે લોકોના મત સ્વીકાર્યા. મહેરાજ સ્વદેશ પાછા ફરતા થોડા જ સમયમાં તેમના પિતાનું અવસાન થયું. પિતા જામનગર ઉપરાંત ધોરણના પણ દિવાન હતા. હવે તેમને ધોરણના દિવાન પદની મહેરાજની નિમણૂક કરવામાં આવી. ધોરણનું દિવાન પદ સંભાળ્યા બાદ થોડા સમયમાં ગુરુ દેવચંદ્રજી બીમાર થયા. મહેરાજને જામનગર બોલાવ્યા અને મહેરાજે ધોરણનું દિવાન પદ છોડી જામનગર આવ્યા. જામનગર આવ્યા બાદ કેવું રહ્યું મહેરાજનું જીવન? જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

આગળ શું થયું વૈરાજના જીવનમાં, ચાલો જાણીએ. ઈસવીસન 1655 ગુરુદેવ ચંદ્રનું અવસાન થયું. નિજાનંદ સંપ્રદાયની ગાદીનો ભાર મહારાજ ઉપર આવી પડ્યો. એટલું જ નહીં, જામનગરના રાજાએ તેમણે આગ્રહ કરીને રાજ્યના દિવાન પદની જવાબદારી સોંપી. દિવાન પદ તો તેમણે સ્વીકાર્યું, પરંતુ સંપ્રદાયની ગાદી પર ગુરુપત્ર બિહારીજીને બેસાડી તેમનું માર્ગદર્શન કરતા રહ્યા. ખેતાબાઈની સંપત્તિ પાછી મેળવવામાં મહારાજે મદદ કરેલી, પરંતુ આ સંપત્તિ જ તેમના માટે આપત્તિરૂપ બની. તેમના સગા સંબંધીઓએ આક્ષેપ કર્યો કે આ સંપત્તિમાંથી ઘણી ઘણી મહારાજે પોતાની પાસે રાખી છે. આ પ્રકારનો આક્ષેપ કરવામાં એક ગુરુપુત્ર બિહારી પણ હતો. આ સમયગાળામાં મહારાજે પોતાના ગુરુની વરસી ઉપર એક મેળાનું આયોજન કર્યું અને તેનો હેતુ અનુયાયીઓને એકત્રિત કરી ધર્મ સંદેશ આપવાનો હતો. વિરોધીઓએ આ અંગે દુર્પ્રચાર કર્યો કે રાજ્યના ખર્ચે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના દ્વારા રાજાને હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાનના કાચા રાજાએ વાત માની અને મહારાજને દિવાન પદેથી હટાવીને જેલમાં કેદ કર્યા. જેલમાં મહારાજે શ્રીરાસ ગ્રંથની રચના કરી. ત્યારે તેમની સાથે નાનોભાઈ ઉદ્ધવ પણ બંદીવાન હતો. મહારાજ જે બોલતા નાનોભાઈ જેલની દિવાલ પર એ લખી લેતો. ત્યાર પછી કાગળ ઉપર ઉતારીને ગ્રંથ તૈયાર થયો. જોકે પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને મહારાજની માફી માગી અને તેમને મુક્ત કર્યા. આગળ મહારાજના જીવનમાં કયા વાંકવળાંક આવે છે જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કાકાની સાથે જે વ્યવહાર થયો તેનાથી મહારાજને બહુ દુઃખ થયું. રાજનીતિ પરથી તેમનું મન ઉઠી ગયું. ત્યારબાદ જૂનાગઢ રહેવા આવી ગયા. તારત મંત્રની દીક્ષા લીધી અને ઈસવીસન 1664 થી રાજકાજને તિલાંજલિ આપી દીધી. 1668 માં મહારાજે ફરી આરબ દેશોની યાત્રાએ જવું પડ્યું. વાત એમ હતી કે આરબ ચાંચિયાઓએ દીવ બંદર ઉપર આક્રમણ કરીને કેટલાક ભારતીયોનું અપહરણ કર્યું. એમાં એક મહારાજની પત્ની પણ હતા. આ લોકોને છોડાવવા માટે મહારાજે આરબ દેશની વાટ પકડી. 3 વર્ષ સુધી ત્યાં પટક્યા પણ પત્નીનો પત્તો ન લાગ્યો અને અન્યને છોડાવી સ્વદેશ પાછા આવ્યા. આરબ દેશોમાં મહારાજની સારી અને ખરાબ બંને બાબતોનો અનુભવ થયો. ઇસ્લામનો એકેશ્વરવાદ ગમ્યો પણ એમની સંકુચિતતા એમને ન ગમી. ગુરુદેવચંદ્રનું સ્વપ્ન હતું કે બધા ધર્મોમાંથી સારા તત્વો લઈ એક એવો ધર્મ સ્થાપવો કે જે બધાને સ્વીકાર્ય હોય. આ હેતુથી મહારાજે ઈસવીસન 1671 માં જામનગરની લાંબી યાત્રા કાઢી પોરબંદર, પાટણ, માંડવી, ભોજનગર અને સિંધના ઠઠ્ઠાનગર સુધી ગયા. ત્યાં તેમણે કબીરપંથી મહાત્મા ચિંતામણી સાથે ધર્મ ચર્ચા કરી. તેમના વિચારોથી પ્રભાવિત થઈ ચિંતામણી તેમના શિષ્ય બન્યા. આગળ મહારાજે શું કર્યું અને શું થયું એમના જીવનમાં જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. પોરબંદરના શેઠ લાલદાસ તેમના શિષ્ય બન્યા. ઘર છોડી સુરત આવી ગયા. સુરતમાં અનુયાયીઓએ તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો અને તેમને પ્રાણનાથની ઉપાધિ આપી. ત્યારથી લોકો તેમને પ્રાણનાથ તરીકે ઓળખવા લાગ્યા. પ્રાણનાથે હવે ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું. પ્રાણનાથ આધ્યાત્મિક સ્વાયત્તાની સાથે સાથે રાજનીતિક સ્વતંત્રતા પર પણ પ્રબળ સમર્થક હતા. આ સમયે દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન હતું. તેમની કટ્ટરતાની હદ એ વટાવી ચૂક્યા હતા અને તેમણે બોધ પાઠ આપવા ગયેલા પ્રાણનાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી તો કેટલાય દિવસ સુધી રહ્યા પરંતુ ઔરંગઝેબ સાથે મુલાકાત ના થઈ. આખરે પોતાના શિષ્યને કામ સોંપી હરિદ્વાર ભરાયેલા કુંભ મેળામાં તેઓ ચાલ્યા ગયા. ત્યાં નિજાનંદ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું અને દિલ્હી પાછા આવ્યા. પ્રાણનાથે કુરાનના વાસ્તવિક રહસ્યો ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ સનંદ ગ્રંથ લખ્યો. એક મુસલમાન શિષ્ય દ્વારા તેમણે આ ગ્રંથ બાદશાહને મોકલાવ્યો, પરંતુ હિન્દીમાં હોવાથી બાદશાહે કોઈ મહત્વ ના આપ્યું. આથી પ્રાણનાથે તે ગ્રંથ કરાચીમાં લખી ફરી મોકલ્યો, પણ તેનોય કોઈ પ્રતિભાવ ન મળ્યો. ત્યારબાદ પ્રાણનાથના શિષ્યોએ મસ્જિદ પાસે સનંદ ગ્રંથ ગાવા લાગ્યો. આથી મુલ્લા તેમને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે તેમને નજર કેદ કર્યા. આ ઘટનાથી પ્રાણનાથ બહુ દુઃખી થયા અને ઔરંગઝેબના સુધારવાની આશા છોડી દીધી. આગળ શું કર્યું પ્રાણનાથે ઔરંગઝેબને સુધારવા માટે જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઔરંગઝેબની ધર્માદતા સાથે હિન્દુ રાજાઓને સંગઠિત કરવા પ્રાણનાથે આમેર, સાંગાને, ઉદયપુર અને મંદસૌરાના રાજાઓની મુલાકાત લીધી. ઈસવીસન 1683માં છત્રસાલ બુંદેલાને મળ્યા. બુંદેલખંડની રાજધાની પન્નામાં વિજયદશમીના દિવસે તેમણે શત્રુઓના દમન માટે શક્તિના પ્રતીક સ્વરૂપ તલવાર ભેટ આપી. ત્યાર પછી તેમણે છત્રસાલને 4 ચિત્રો ભેટમાં આપ્યા. તેઓ પોતે સારા

ઉતાર્યા હતા. ચિત્રો આપ્યા પછી તેમણે છત્રસાલને કહ્યું, તમારા ઘોડાને જેટલી ધરતી માથે દોડાવશો એટલી ધરતીમાંથી હીરા નીકળશે. તેમની આજ્ઞા મુજબ છત્રસાલ પોતાના પાણી પંથા ઘોડા ઉપર આરૂઢ થયા અને ઘોડાને કુંડાળે નાખ્યું અને 12 ગાઉના પરીખ જેટલું વર્તુળ રચ્યું. ત્યારબાદ છત્રસાલને કામ કરાવ્યું. સાચે જ પન્નાની ખાણમાંથી હીરા નીકળ્યા જે હમણાં સુધી નીકળતા હતા. આ પ્રસંગે પ્રાણનાથે વાણી ઉચ્ચારેલી, તુમ તે પ્રગટ ફઈ સોલ, દિન દિન જગ પ્રતાપ અતિ હોય, સેવા કાજ સાથ ફલ ધીરા, ઉગલે વસુધા તબ બહુ હીરા. પ્રાણનાથની પ્રેરણાથી છત્રસાલ ઔરંગઝેબ સામે જંગે ચડ્યા. તેમણે ઔરંગઝેબને પરાજય આપી માળવા અને બુંદેલગઢને સ્વતંત્ર કર્યા. પ્રાણનાથ ત્યાર પછી 5 વર્ષ સુધી પન્નામાં રહ્યા. આ દરમિયાન પન્નામાં તેમણે પદ્માવતીપુરીની સ્થાપના કરી. ઈસવીસન 1687માં રામનવમીના દિવસે તેમણે પોતાના અનુયાયીઓ સાથે ચિત્રકૂટ તરફ પ્રયાણ કર્યું. શું કરી ચિત્રકૂટમાં પ્રાણનાથે? જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

સંયોજના સુપ્રસિદ્ધ કવિ ભૂખણ પણ પ્રાણનાથના શિષ્ય હતા. ઔરંગઝેબનું હૃદય પરિવર્તન કરાવવા તેમણે મળવા દિલ્હી ગયેલા, પરંતુ બાદશાહે ભરભર દરબારમાં તેમનું અપમાન કર્યું. ભૂખણે દેહાત દંડની સજાની પરવા કર્યા વગર ઔરંગઝેબને ઉભે ઉભે સળગી જાય તેવી કવિતા સંભળાવી. ઔરંગઝેબ સામે પ્રાણનાથનો જંગ તેમના કટ્ટરવાદ પૂરતો જ હતો, બાકી તેમનો આદર્શ સર્વધર્મ સંભાવનો હતો. તમામ ધર્મના લોકો તેમના અનુયાયી હતા. 19મી સદીમાં મુંબઈ સરકારના ગેઝેટિયરોમાં લખવામાં આવેલું છે કે પ્રણામી સંપ્રદાયમાં કુરાન, ઉપનિષદો, પુરાણો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સમન્વય છે. આ સમન્વયવાદી સંપ્રદાયમાં શ્રમજીવી મુસલમાનો ઉપરાંત કાછિયા, કાંચી, દરજી, મોદી, વણકર, ખત્રી, ચૂડગર, કળબી અને સુથાર જેવા કારીગરોનો પણ સમાવેશ થાય છે. પ્રાણનાથે પુરાણ અને કુરાન એ બંને એક જ છે એમ સમજી પછાત ગણાતી જ્ઞાતિઓમાં પોતાના સંપ્રદાયને ઊંચું સ્થાન આપ્યું. આ કારણસર કેટલાય બીજમાર્ગી, કબીરપંથી અને પિરાણાપંથીઓને પ્રણામી સંપ્રદાયમાં ભણ્યા. ગુજરાતનો આ સંપ્રદાય સારો એવો આવકાર પામેલો. ગાંધીજીના માતા પુતળીબાઈ એ પ્રણામી સંપ્રદાયના હોવાથી તેમના કારણે જ ગાંધીજી ઉપર સંપ્રદાયની થોડી અસર હતી. અને આ પંથ અંગે તેમણે કહેલું કે આ એક એવો સમાવેશક સંપ્રદાય છે કે જે હિન્દુ અને મુસલમાન બંનેના ઉત્તમ તત્વોને એક કરવા પ્રયત્ન કરે છે. જો કે પ્રાણનાથે ભારતવાસીઓ અને હિન્દુવાસીઓ એક જ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કર્યું. આગળ એમણે શું કહ્યું અને શું લખ્યું જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

આપણે વાત કરતા હતા કે પ્રણામી સંપ્રદાયના સ્થાપક સંત પ્રાણનાથજી. આ સંત પ્રાણનાથજી ભારતવાસી અને હિન્દુ હોવાનું ગૌરવ ક્યારે જતું નથી કરેલું. એમણે કિરંતનમાં લખેલું છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભારત કો તામે ઉત્તમ હિન્દુ ધર્મ. પ્રાણનાથે મૂર્તિ પૂજાનો નિષેધ કરેલો. પોતાની હયાતીમાં તેમણે મૂર્તિ પૂજાને ક્યારેય મહત્વ નથી આપ્યું. પોતાની ગાદીની બંને બાજુ એક ટીપાઈ રાખતા તેમાં એક તરફ પુરાણની નકલ તો બીજી તરફ કુરાનની નકલ રહેતી. તારત મસાગર એ પ્રણામી સંપ્રદાયનો ગીતા જેવો પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથની મંદિરોમાં પૂજા કરે છે. તેમાં પ્રાણનાથે લખેલા અનેક ભાષામાં ભજન છે. તારત્મ સાગર ઉપરાંત પ્રાણનાથે કલશ વેદાંતવાણી આખરી કીર્તન વડા સિંગાર છોટા સિંગાર મારમત સાગર નામના ગ્રંથો લખેલા છે. ઇન્દ્રાવતીમાં પણ પ્રાણનાથના ગુજરાતી ભજનો સંગ્રહાયેલા છે. શ્રી કૃષ્ણ લીલા વર્ણવતો રાસ ગ્રંથ પણ તેમણે લખ્યો છે. કલશ ગ્રંથમાં તેમણે પાખંડીઓના મતનું ખંડન કર્યું છે. પ્રાણનાથે અંતિમ દિવસો પન્નામાં વિતાવ્યા. ઈસવીસન 1694માં તેમનું અવસાન થયું. આજે મારી આ વાતને અહીંયા જ પૂર્ણ કરું છું અને આવતા એપિસોડમાં આપણે વાત કરવાના છીએ સુંદરજી સોદાગર વિશે. કોણ હતા સુંદરજી સોદાગર અને કેવી રીતે તેમણે ગુજરાતની અંદર એક પ્રસિદ્ધ ખ્યાતિ મેળવી, કેવી રીતે તેમણે ગુજરાતને આટલું વિખ્યાત બનાવ્યું, આવતા એપિસોડમાં આપણે એમના વિશે વાત કરીશું. અને વાત કરીશું બીજા એવા ઘણા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે કે જેમણે કદાચ અત્યારની પેઢી ભૂલી ગઈ છે, પરંતુ ગુજરાત એમને હંમેશા યાદ કરશે. ગુજરાતના હૃદયમાં એ ધબકતા જ રહેશે. ધીસ ઇઝ આરજી પ્રિયંકા ઓન રેડિયો 90.4 FM.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્ય ઘર. જય જય શિવ શંકર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.